નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું

0: રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે છેલ્લા મણકામાં જોતા હતા કે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ બે નિષ્ઠાઓ સમાંતરપણે પ્રવર્તમાન છે. નૈષ્કર્મ્ય તરફ જવાની નિષ્ઠા એટલે કે નૈષ્કર્મ્યની સ્થિતિ જેમણે પ્રાપ્ત કરી છે એ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે, બંધનથી મુક્ત થઈ જાય છે, એક અવસ્થા. અને જ્ઞાનને દ્વારા જે પરમાત્માની અંદર એકાત્મ ભાવે પોતાના મનને સ્થિર કરે છે એવી એ બેની વાત અહીંયા કરી છે. અને એને સરળ રીતે સમજાવવા માટે થઈને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ વાતને સમજવા જેવી છે. કોઈ એમ કે ચલો હું નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરવું છે માટે કર્મ કરવાના છોડી દઉં તો મને કર્મ બાંધશે નહીં, કર્મ જ ન કરીએ તો કર્મ બાંધે નહીં, મરચા વાળી વસ્તુઓ ના ખાઈએ તો જીભને તીખું લાગે નહીં, તો કર્મ જ છોડી દઈએ. તો કૃષ્ણ કહે છે કે એ વાત અહીંયા નથી. કર્મ તો તમે ઈચ્છો તો પણ છોડી શકવાના નથી, કારણ કે કેટલાક કર્મો પ્રકૃતિગત ગુણોથી તમારી સાથે જોડાયેલા છે. સમસ્ત પ્રકૃતિનો તમે એક ભાગ છો, તમારું શરીર છે ત્યાં સુધી તો છે. એટલે કોઈ માણસ એમ કહે કે ચાલો તમે ઇન્દ્રિયોના સંયમની વાત કરો છો તો હું મારી કર્મેન્દ્રિયોને બિલકુલ સંયમમાં લઈ લઉં, બગીચામાં ફરવા નથી જવું, મારા પગને કહું પગ કર્મેન્દ્રિય છે કે આપણે બગીચામાં નથી જવું, સંયમ કર્યો. શેનો સંયમ કર્યો? ઇન્દ્રિયનો સંયમ કર્યો. ઇન્દ્રિયના સંયમની વાત બીજા અધ્યાયમાં અનેક વખત ને ખૂબ સરસ રીતે કહેવાયેલી છે, એટલે આપણે ફરીથી એને લેતા નથી. અહીંયા કર્મેન્દ્રિયાણી શબ્દ ખાસ વાપર્યો છે પાછો. કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયો જે છે એને બરોબર સંયમમાં લઈ લીધી, પણ પછી મનની અંદર તો એ ચાલ્યા કર્યું. આસ્તે મનસા સ્મરણ, મનની અંદર એનું ચિત્ત લાગેલું રહ્યું. આપણે બે ઉદાહરણો પહેલા જોયા છે કે ઇન્દ્રિયને વિષયમાંથી ખેંચી લીધી, બરોબર છે, પણ મન તો રહ્યું. અને જો મન ત્યાં રહ્યું અને પછી આપણે એમ કહીએ કે અમે અમારી ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, સંયમ થઈ ગયો છે, તો એ શબ્દ વાપરે છે ગીતાકાર, મિથ્યાચાર કહેવાશે, દંભ છે, દંભ છે. કારણ કે શરીરથી, કર્મેન્દ્રિયોથી એટલે શરીરથી, શરીરથી આપણે એના તરફથી વિરક્તિ સેવી લીધી, પણ મનથી તો ચાલુ છે. આજે મનથી એનું સ્મરણ ચાલુ રહે અને શરીરથી એને છોડી દેવામાં આવે તો છોડી દીધેલું એમ કહેવાય નહીં, હકીકતમાં તો વધારે બંધાયેલું છે. એટલે મનથી એને પકડી રાખે વિષયોને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોના અર્થને પકડી રાખતી હોય મનથી, શરીરથી છોડી દેતી હોય, તો આ શરીરથી માત્ર છોડી દીધેલી જે વસ્તુ છે એને મેં ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે એમ કોઈ માણસ કહે તો એ માણસના માટે શબ્દ વપરાયો છે વિમૂઢાત્મા, એ મૂર્ખ છે, એ દંભ આચરે છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, એને મિથ્યાચાર કહેવાય. એટલે શરીર મન અહંકાર બુદ્ધિ આનો આખો કર્મ જો કરવામાં આવે તો એ કર્મની અંદર માત્ર શરીર

થી આપણે કોઈ કર્મ નો ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો એમ કહેવાય નહીં, કારણ કે મન તો ત્યાં ચોંટેલું છે. કહેવાય કે મેં ત્યાગ કર્યો છે અને ત્યાં ચોંટેલું છે. ત્યાગ કરવો અને ચોંટેલું રાખવું આ બે વસ્તુ એક સાથે સંભવી શકે નહીં, એને તો પછી શું કહેવાય કે આ માણસ મોટો દંભી છે એમ કહેવાય. અને એવા દંભી લોકોની આપણને અત્યારે સંખ્યા વિપુલ પ્રમાણમાં મળી આવશે. જ્ઞાનનો માર્ગ છે અને કર્મના માર્ગેથી હું આમ ને તેમ ને આવું કહેનારા લોકો આપણને મળી શકે છે, પણ મન તો ક્યાં છે? એનાથી વિપરીત પરિસ્થિતિ હોય. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, બધા જ કર્મો કરતો હોય ને એનાથી લેપાતો ના હોય, અને બીજી બાજુ એનું એનું ચિત્ત જે છે એ તો ઈશ્વરમાં હોય એટલે કર્મથી લેપાય નહીં. યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કર્મ કર્યા કરે. એટલે કર્મ તો કરે છે, બગીચામાં જાય છે, પગ પગને બગીચામાં જતા રોક્યા નથી, પણ મન બગીચામાં નથી, મન મંદિરમાં છે. ઇન્દ્રિયોને એની વિષયોની આસક્તિ ન થાય એ રીતે એનું નિયમન કરવું. આ વિષયોની આસક્તિ એ જ એને બંધનનું કારણ બનાવે છે. એટલે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કાબુમાં લઈને નિયમનમાં, અને પરાણે આપણે જે કહીએ ને એની અંદર પરાણે જે વસ્તુ કરવામાં આવે તે ફળદાયી બનતી નથી, એનું નિયમન થવું જોઈએ. ઇન્દ્રિયોને શું કરે છે? મનસા નિયમ્ય, મનથી એનું નિયમન કરીને. એટલે ખાલી ઇન્દ્રિયો વશમાં છે એમ નહીં, મન પણ વશમાં છે. ઇન્દ્રિયો મન ધસમસતું નથી, ઇન્દ્રિયો ધસમસતી દેખાય પણ મન ધસમસતું દેખાય નહીં. મન ત્યાં હોય પણ આપણને ખબર ના પડે, ઇન્દ્રિયો હોય તો ખબર પડે. ઇન્દ્રિયો હોય ને મન ના હોય એવી પરિસ્થિતિ જો પેદા થાય તો વાત જુદી છે. તો કહે છે કે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે, કર્મ કરે પણ ઇન્દ્રિય અને મન એના નિગ્રહમાં છે, એના વશમાં છે એવી પરિસ્થિતિ પેદા થાય. કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તસ્ય વિશિષ્યતે, આ માણસને અસક્ત એટલે અનાસક્ત થયેલો માની શકાય. કર્મ કરે છે ને કર્મમાં આસક્તિ નથી, કર્મ કરે છે ને ફળમાં આસક્તિ નથી. મારે ખાવું છે શરીર ટકાવવા માટે, બહુ સ્વાભાવિક પ્રક્રિયા તરીકે ખાવાની ક્રિયા ચાલે છે, પણ એની સાથે એનું મન જોડાયેલું નથી અને એટલા માટે એના સ્વાદનું એને ભાન પણ નથી. સ્વાદ માટે તો એને ખાય છે, એને એ સ્વાદનું ભાન છે. સંતો એવા હોય છે કે જે કરપાત્રીજી મહારાજ એક હાથમાં જેટલું આવ્યું એટલું બધું લઈને ખાઈ લીધું, ખાવાનું છે માટે ખાઈ લીધું. કર્મ ઇન્દ્રિયોને એના વિષયો તરફથી સંયમમાં લઈને જે આચરણ કરે છે એ કર્મયોગનું આચરણ થયું, અને એટલે એ અનાસક્ત ભાવે થયેલું કર્મ એને બંધન કરતા રહે નહીં. આ બે વસ્તુઓ બહુ અગત્યની છે, કર્મ તરફથી, કર્મ કરવા તરફથી એકદમ પાછા હટી જવાનું નહીં, નથી કરવું એ વાત ખોટી છે, પણ એના ફળ માટે કરવું છે એ વાત પણ એટલી જ ખોટી છે. આ બે વચ્ચેનો માર્ગ કાઢે છે તે કર્મયોગી છે. કર, કર્મો કર, કયા કર્મો કર? નિયતમ કુરુ કર્મત્વમ, જે નિયત કર્મ છે તે કર. નિયત

निश्चित योग्य धर्मसम्मत करवाना जे कर्मो छे कार्यम कर्म समाचार एम पछी पण कहेवायुं छे करवाना कर्मो नियत कर्मो निश्चित कर्मो धर्मसम्मत कर्मो ए कर हमेशा ध्यान रख के कर्म ज्यायो है कर्मण अकर्म करता कर्म श्रेष्ठ छे अकर्म एटले कशु न करवू जड़नी जेम पड़ा रहू पुराणों में जड़ भरत नी वार्ता आवे छे जड़ भरत ने कई नहीं संबंध ज नहीं छे जीवे छे कोई पकड़े पकड़े मारे छे मारे એની સાથે પેલો અંદરના આત્માનો કોઈ સંબંધ જ ના હોય અને કર્મ કર્યા કરતા હોય બધા જ કર્મ કરે નિયતમ કુરુ કર્મ ત્વમ નિયત કર્મ જે છે તે નિયત કર્મ ચોક્કસ કર અકર્મ શક્ય જ નથી સંપૂર્ણપણે તમે કર્મ વિહીન થઈ જશો કર્મ નહીં જ કરો એવું શક્ય જ નથી તેથી કર્મ એ અકર્મ કરતા શ્રેષ્ઠ છે અકર્મ એટલે કર્મ ના કરવું કશું જ ના કરવું એ વાત તો યોગ્ય નથી અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે તો કયા કર્મ કરવો તો કે નિયત કર્મ કરવો જે તમારે માટે નિશ્ચિત થયેલા કર્મો છે તે તમારે કરવા ધર્મશાસ્ત્રના સંદર્ભે અન્ય સંદર્ભે જે નિશ્ચિત થયેલા કર્મો છે તે ચોક્કસ કરવા નિયતમ કુરુ કર્મત્વમ આમ જો નહીં કરો ભાઈ તો તમારું શરીર કેમ કરીને ચાલશે નથી કરવું કઈ કર્મ હું બેઠો છું એમ કહીને ઉપવાસ ઉપર બેસી ગયેલો માણસ ધીમે ધીમે ધીમે ધીમે ક્ષીણ થઈ જશે પછી એની બુદ્ધિ એ કામ નહીં કરે અકલે કામ નહીં કરે પછી અજ્ઞાનના માર્ગે આગળ વધી શકશે નહીં વધી શકે ભગવાન બુદ્ધને આનો અનુભવ થયો હતો નિર્વાણના માર્ગે જતા જતા જતા ક્ષીણ થઈ ગયા તો શું થયું ક્ષીરપાન કરવું પડ્યું પછી નિર્વાણની પ્રાપ્તિ થઈ પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શરીર તો ચાલવું જોઈએ ને કારણ કે શરીર તો પ્રકૃતિનું તત્વ છે શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધ્યે અકર્મણઃ કશું કર્મ કર્યા સિવાય તારી શરીર યાત્રા પણ ચાલી શકશે નહીં એટલે ખાવું જ નથી પીવું જ નથી ઊંઘવું જ નથી આ બધા કર્મો છે તો શરીર કેમ ચાલશે એટલે એ શક્ય જ નથી ને એ શક્ય જ નથી શરીરને તમે પ્રતાડિત કરો શરીરને તમે દુઃખ આપો કષ્ટ આપો અને એમ કરીને કર્મને બાળો એ બધી વાત બરોબર છે પણ આ કષ્ટ આપવાની વાત છે વિના કારણે એની સાથેના બંધને છોડવાની વાત છે અકર્મ રહેવાથી બિલકુલ કશું કરવું જ નથી એમ કરીને રહેવાથી તો શરીર યાત્રા વિચરતે ન પ્રસિદ્ધ્યે તો શરીર યાત્રા પણ ચાલશે નહીં આંખો બંધ કરીને બેસીને આંખો બંધ કરીને પછી ચાલશો તો ક્યાંક પડશો આંખને જોવાનું કામ કરવા દેવું પડે કાનને સાંભળવાનું કામ કરવા દેવું પડે પણ શું જોવું ને શું સાંભળવું એ નક્કી કરવાનો વિવેક આપણે આપણી અંદર જગાડવો આટલી જ વાત છે એટલે કહે છે કે કર્મ તો કરવાના કયા કર્મો કરવાના નિયત કર્મો કરવાના અકર્મની અંદર નહીં ફસાવાનું સરસ મજાની ચતુસૂત્રી આપણે ગીતાની બીજા અધ્યાયમાં જોઈ છે એમાં આની જ વાત કહી છે સરસ રીતે

તો આ નિયત કર્મ કેને કહેવા જોઈએ? આ વાત તો થઈ કે નિયતમ કુરુ કર્મત્વમ, જે નિયત કર્મો છે તારા માટે નક્કી થયેલા કર્મો છે, ત્યારે જે તારે જે કરવાના છે એવા કર્મો છે એ તારે કરવાના, અને અકર્મની ભક્તિ નહીં કરવાની, કર્મ તરફથી મોડું નહીં ફેરવી લેવાનું, કર્મ તો કરવાના છે, રહેવાનું છે બધે, અને કર્મો કરવાના છે, નહીં તો શરીર પણ નહીં ચાલે. આવી સાવ સાદી દલીલ પછી કહે છે કે કર્મ કર, તો કયા કર્મ કર? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ જગત છે ને એ કર્મથી બંધાયેલું છે, કર્મથી બંધાયેલું છે, કર્મના બંધન બધાને નડે છે. લોકો અયમ કર્મ બંધનઃ, આ જગત, લોક એટલે જગત, એ કર્મો વડે બંધાય છે. આપણે આપણા કર્મોના બંધને અનુભવ્યું છે, એના બરાબર કર્મ બંધ કહીએ છીએ. પછી કર્મોના પ્રકારો નક્કી કરીએ છીએ, આવા કર્મોને આવા કર્મોને આવા કર્મોને કર્મ, પણ કર્મ બાંધે છે. લોકો એમ કર્મ બંધન, આ જે જગત છે એ કર્મ થી બંધાનાર કે કર્મથી બાંધનાર છે. લોકો એમ આ જગત કર્મ બંધન, કર્મના બંધનોથી બંધાયેલું હોય છે, અને આપણે બંધનમાંથી મુક્તિ તરફનો માર્ગ શોધવાનો છે, અને એ માર્ગ કયો છે? એ જ શ્લોકમાં કહ્યું છે કે મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ, આસક્તિ રહિત કર્મ આચરવા, નિરાશક્ત ભાવથી કર્મ આચરવા, ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ આચરવા, કર્મ તો કરવા છે, એવા કર્મ કયા હોય? સરસ રીતે કહે છે કે યજ્ઞાર્થાત કર્મણો ન્યત યજ્ઞાર્થ કર્મો, કર્મથી ન બાંધે એવા કર્મ કયા? તો કે યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મો, યજ્ઞાર્થ, યજ્ઞને માટે, યજ્ઞને માટે થઈને જે તમે કરવાઓ, યજ્ઞ એટલે પેલો યજ્ઞ નહીં હોમ હવન, એ યજ્ઞ નહીં. કોઈ માણસ હવન કરે છે તો એ હવન માટે કોઈ એક ભાઈ સમિધાઓ લઈ આવે છે જંગલમાંથી, તો એ કહે કે મેં પણ યજ્ઞ માટે કર્મ કર્યું છે. પણ યજ્ઞ માટે એ કર્મ કર્યું ત્યારે તારા મનમાં શું હતું? કે આનાથી જે પુણ્ય ફળ મળશે એમાં મને થોડો ભાગ મળશે. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. અનાશક્તિ તો રહી જ નહીં. યજ્ઞ જ એમ કે છે કે માત્ર પોતાને માટે નહીં પણ બીજાને માટે થઈને જે કરવામાં આવે તેને તો યજ્ઞ કહેવાય છે. કોઈ પણ યજ્ઞમાં આપણે બેઠા હોઈએ તો તમે જોજો કે સામાન્ય રીતે આવું બોલાય છે કે ઇન્દ્રાય સ્વાહા, રવિન્દ્રાય નમામા, નમામા, મારું નથી, પોતાના તરફથી અન્યને માટે કરવામાં આવતું જે કામ છે. કોઈ યુવાન છોકરાઓ નદીના કિનારે સરસ મજાના પિકનિક ઉપર જાય, અને પિકનિક ઉપર ગયા પછી ત્યાં જઈને બધું જમવાનું ને બધું કરે, અને પછી જે કચરો છે ત્યાં ત્યાં છોડી અને પાછા આવતા રહે. અને બીજા છે કે જે જાય પોતે આ બધું જ કરે, પણ પેલો કચરો છે સાફ કરે, એક બાજુ મૂકે અથવા સળગાવી દે, અને સરસ હતું એવું સ્વચ્છ કરીને આવે. તો આ સ્વચ્છ કરીને આયા તે યજ્ઞ છે. હોમ હવન કરવાની જરૂર નથી. હોમ હવન એ બીજા પ્રકારનો યજ્ઞ છે. પોતાને માટે નહીં પણ બીજાને માટે થાય, અન્યને માટે થાય, અને અન્યને માટે એટલે ધર્મને માટે. ધર્મનો અર્થ જ સમાજની વ્યવસ્થા છે. ધર્મના અર્થો આપણે બહુ ખોટા કર્યા છે અનેક વખતે, પણ ધર્મનો અર્થ છે એ વ્યવસ્થા છે. આખું વ્યવસ્થા તંત્ર બરોબર સરસ રીતે ચાલતું હોય તો એ ધર્મ છે. આખનો ધર્મ જોવાનો છે.

એમાં ખામી ના આવવી જોઈએ, નહીં તો નુકસાન થશે, એ શરીરને થશે. અધર્મ નો અર્થ છે ને ધર્મ માટે જે કામ થાય છે તે યજ્ઞ છે, અને યજ્ઞ માટે જે કામ કરો તે કામ તમને બંધન કરનારું નીવડતું નથી. યજ્ઞાર્થાત કર્મણો નિયત્ર યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મો સિવાયના બધા લોકો એમ કર્મ બંધન, હા તે સિવાય આખું જગત કર્મથી બંધાનાર, કર્મથી બાંધનાર, કર્મ વડે બંધાયેલું દુનિયા એવી છે. એટલે કર્મ કરવા છે, નિયત કર્મ કરવા છે, તો એ નિયત કર્મ કયા? યજ્ઞાર્થ કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા, યજ્ઞ ને અર્થે કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. અને યજ્ઞ એટલે મેં પહેલા કહ્યું એમ હોમ હવન નહીં, આગળ સ્પષ્ટતા કરે છે એટલે અત્યારે એ વાતની આપણે ચર્ચા નથી કરવી, પણ આટલી ટૂંકમાં ચર્ચા કરી દઈએ તો યજ્ઞ ને માટે કરવામાં આવતા કર્મો સિવાયના બાકીના બધા કર્મો બંધન કરતા નિવડવાના છે. માટે યજ્ઞને માટે કર્મ કરો, યજ્ઞ એટલે ધર્મને માટે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મ સિવાયના બાકીના બધા જ કર્મો એ બંધન કરતા છે. અને એ કરવા માટે રહેવાનો જે સાદો ઉપાય છે તદર્થમ, તે માટે હે કૌંતે કયા કર્મો કરતું? મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ તે કર્મ અને તે કર્મથી મળનારું ફળ, એની સાથેનું જે તારા ચિત્તમાં રહેલું વળગણ છે એ વળગણને દૂર કરી નાખ અને પછી કર્મ કર. મેં કહ્યું એમ યજ્ઞ માટે પુષ્પમાળાઓ લઈ આવવાની હતી, કોઈ માણસ લઈ આવે તો એના મનમાં એમ થાય કે આ બધા બ્રાહ્મણો જે ભેગા થઈને યજ્ઞ કરે છે એમાંથી જે પુણ્ય ફળ મળશે એમાંથી થોડું મારે ભાગે આવશે, તો યજ્ઞાર્થ કર્મ થયું ન કહેવાય. કારણ કે એમાંથી મળનારું જે ફળ છે, જે પરિણામ છે, એ પરિણામ તમને બાંધે છે. આ પરિણામ ન બાંધે એ રીતે કર્મ કરવાની વાત જે છે એ આખી ગીતાની વિશેષ વાત છે. આ નિષ્કામ કર્મની વાત ગીતા સિવાય જલ્દી જોવા નહીં મળે, ગીતા પૂર્વે પણ નહીં, પછી હશે. તો મુક્ત સંગ સમાચર, કર્મ કર અને મુક્ત સંગ, આસક્તિ સિવાય કર્મો કર, યજ્ઞ ભાવનાથી કર્મો કર, યજ્ઞને માટે કર્મો કર. બાકી એક વાત ચોક્કસ છે કે તું એમ માને કે મારે કશું કર્મ કરવું જ નથી અને જ્ઞાન જ મેળવવું છે તો એ સંભવ નથી. પહેલા જ આ અધ્યાયની શરૂઆત જ એ રીતે કરી છે કે બે પ્રકારના તમારી પાસે બે પ્રકારની નિષ્ઠાઓ છે, એક છે સાંખ્ય નિષ્ઠા છે અને બીજી યોગ નિષ્ઠા છે, એક જ્ઞાન નિષ્ઠા છે અને એક કર્મ નિષ્ઠા છે. પણ વાત એ છે કે જ્ઞાન વિના કર્મ નકામું છે અને કર્મ વિના જ્ઞાન નકામું છે. આ બે વસ્તુ આ રીતે જોડાય છે, આ રીતે જોડાય છે. જ્ઞાન કયું? તો કે આસક્તિ રહિત ચિત્તને બનાવવું, ચિત્તને વિષયો તરફના મોહમાંથી મુક્ત કરવું, વિષયો તમને ખેંચી ન જાય એનું ધ્યાન રાખવું, અને પછી જે નિયમ નિશ્ચિત કર્મ છે, કરવાનું કર્મ છે, બીજાને માટેનું કર્મ છે, તે તો પાછું કર્યા કરવું. હું જ્યાં છું ત્યાં મારું કઈ કર્મ છે, આ હું જ્યાં છું ત્યાં મારું જે કર્મ છે તે મારો ધર્મ છે, અને એના માટેની સામેની કોઈ અપેક્ષા સિવાય જો હું કરું છું તો તે યજ્ઞ છે. અપેક્ષા સાથે કરું છું તો તે વ્યાપાર છે, કારણ કે વિનિમય થયો. આ વિનિમયની વાત તો છે જ નહીં, હું આટલું કરીશ તો મને આટલું મળશે,

0: एक किलो साग ग्राहक ने आपीस तो ग्राहक पासे थी मने आटला रुपया मळशे, पण कोई भूखे होय अने एने आपीस एनी पासे थी कई मळवानुं नथी, પણ ભૂખ્યાને અન્ન આપવું એ મારી ફરજ છે એમ કરીને જો એનાથી અપાઈ જશે તો તે યજ્ઞ થશે. એટલે આ બે વચ્ચેનો ભેદ ગીતા બહુ સ્પષ્ટ કરવા માંગે છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા, બે સમાંતર ચાલતી વાતો છે. અને સમાંતર ચાલતી વાતો છે એટલે પછીથી જે કહેવાના છે પાંચમા અધ્યાયમાં તે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાના છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ પશ્યતિ સપશ્યતિ. જ્ઞાન અને યોગ બે એક જ છે ભાઈ. એ એક જ કેવી રીતે છે? તો કહે છે કે તમે કર્મ તો નહીં કરો એ ચાલવાનું પણ નથી, અને જો કર્મ કરશો તો એ કર્મ તમને બાંધવાના છે, પણ એ કર્મનું બંધન તમને ત્યારે ના નડે જ્યારે તમે એ કર્મો યજ્ઞ માટે કરેલા કર્મો હોય, અને યજ્ઞ માટે કરેલા કર્મો માટે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ નિયત કર્મો હોય. નિયત કર્મ કરવા, યજ્ઞાર્થ કર્મ કરવા, તો એ કર્મ તમને કર્મ બંધનથી બાંધતા નથી, કારણ કે એની સાથે તમારી આસક્તિ જોડાયેલી નથી. નિરાસક્ત ભાવે કરવામાં આવેલા કર્મો, એટલે આ શ્લોકની અંદર બહુ જ સરસ રીતે જે શબ્દો કયા છે ને આપણે યાદ રાખવાના છે, તે શબ્દો છે કાર્ય કર પણ મુક્ત સંગ સમાચર. આ કર્મોને મુક્ત સંગ રહીને, હું તદર્થમ તે માટે થઈને, તે માટે એટલે જ્ઞાન માટે થઈને, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ, સંગમ રહિત થઈને, આસક્તિ રહિત થઈને, એની સાથે વળગણ રાખ્યા સિવાય, એની સાથે એટેચ થયા સિવાય આ બધા જ કર્મો જે તારા માટે નિયત છે એ તું કર, એવું આ અહીંયા કહેવાયું છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ, તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી.
4: ડોક્ટર ચિરાગ સાહેબ, તો આ બાળકોની દવા વિશે થોડું જાણવું હોય તો મને પહેલા ઈ થોડું જણાવો કે આ દવા કયા કયા પ્રકારે મળે છે, કયા કયા પ્રકારે લઈ શકાય છે.
3: બાળકોમાં દવાઓ મુખ્યત્વે મોં વાટે કે જીભ નીચે રાખીને ચૂસવાની ગોળી, સિરપ કે ટેબ્લેટ સ્વરૂપે આવતી હોય છે. ત્યારબાદ ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટલી સીધા લોહીમાં, સ્નાયુમાં કે ચામડીના નીચેના ભાગે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ સ્કિન ઉપર ઓઇન્ટમેન્ટ કે ક્રીમ સ્વરૂપે લગાડી શકાતી હોય છે. ટ્રાન્સડર્મલ પેસ્ટ તરીકે લગાડવામાં આવતી હોય છે. નાકના ટીપા, કાનના ટીપા, આંખના ટીપા તરીકે આપવામાં આવતું હોય છે. રેક્ટલ સપોઝિટરી તરીકે ગુદા માર્ગમાં પણ મૂકવામાં આવતી હોય છે. પાણીના નાશ દ્વારા કે નેબ્યુલાઇઝર દ્વારા કે પફ દ્વારા પણ આપવામાં આવતી હોય છે.
4: હા સાહેબ, તો દવાઓ આ પ્રકારે આપી શકાય. હવે આપણે દવાઓ મેડિકલ સ્ટોરેથી ખરીદતી વખતે, દવાઓ સમજતી વખતે,

0: ઓ ઘરે કેવી રીતે વાપરવી, કેવી રીતે રાખવી, કેવી રીતે સ્ટોર કરવી, એના વિશે તમે શું કહેવા માંગો છો?
1: ડોક્ટરને બતાવ્યા બાદ મેડિકલ સ્ટોરમાં જ્યારે આપણે દવા લેવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે વ્યક્તિ બાળકને ઘરે દવા આપવાનું હોય જો તે હાજર હોય તો તેમને ફરજિયાત ત્યાં સાથે જવું જોઈએ. દવા સરખી પૂરી રીતના સમજવી જોઈએ. કઈ દવા કેટલા દિવસ આપવાની છે તે સમજવું જોઈએ. કઈ દવા શેની છે તે બોટલ પર લખાવવું જોઈએ. જેમ કે શરદીની દવા, તાવની દવા, ઉલટીની દવા, પછી જમ્યા પહેલા કે જમ્યા પછી તે પણ પૂરતું સમજવું જોઈએ. કઈ દવા કઈ જગ્યાએ રાખવી જોઈએ, જેમ કે અમુક દવા ફ્રીજમાં રાખવાની આવતી હોય છે, અમુક પાવડરવાળી દવામાં પાણી કેટલું નાખવાનું હોય છે, તે બધું સરખું સમજવું જોઈએ. જો આપણે બે બાળકો હોય તો પહેલા બાળકની બધી દવા સમજી અને અલગ બેગમાં મૂકવી જોઈએ, ત્યારબાદ બીજા બાળકની દવા લેવી જોઈએ અને દરેક બોટલ ઉપર બંને બાળકોના નામ લખેલા હોવા જોઈએ, જેથી બાળકની દવા એકબીજા સાથે મિક્સ ના થઈ જાય. અને દવાને સ્ટોર કરતી વખતે જો બાળક મોટું હોય તો બાળકના હાથમાં ન આવે તેટલી ઊંચાઈએ દવા મૂકવી જોઈએ, તેમજ અથવા તો આપણે દવાઓને અમુક લોકમાં રાખીને આપી શકાય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાળક નાના નાના નાની દાદા દાદી કે કોઈ વડીલી દવા જાતે બહાર પડી હોય છે તો તે પી લેતું હોય છે, કોઈ બીપી કે ડાયાબિટીસની દવા, તો તેના લીધે તેની આડઅસર આવી જતી હોય છે. અમુક દવા કે સિરપ મીઠી હોય તો બાળક જાતે વધારે ડોઝમાં પી લેતું હોય છે. દવાઓ ક્યારે તડકામાં ન રાખવી જોઈએ.
0: તો આપણે દવાઓની પ્રોસેસ સમજા, તો હવે આપણે બાળકોને દવા પીવડાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ? દવાઓ પીવડાવતી વખતે
1: જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો બાળકને આપણે સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે, કેમ પીવી જોઈએ, તો તે બાળક કડવી દવા હશે તો પણ તે દવા પી લેશે. ઘણી વખત બાળક દવા નથી પીતું તો મેઇનલી બાળક ડરના લીધે નથી પીતું. ઘણી વખત દવા કડવી હોય છે કે સાઈઝ જેમ કે ગોળી મોટી હોય તો પણ તેને ગળવામાં તકલીફ પડતી હોય છે તો તેના લીધે નથી પીતું. અમુક દવાઓની કંપનીમાં બોટલ ઉપર ફ્રૂટ દોરેલા હોય છે, જેમ કે અને સાથે લખેલું પણ હોય છે કે મેંગો ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, તો તે દવા તે ફ્રૂટના જ્યુસ સાથે મિક્સ કરીને તમે આપી શકો છો. ઘણી વખત બાળક દવાની ઉલટી કરીને કાઢી નાખે તો તે દવા 10-15 મિનિટ પછી ફરીથી પૂરો ડોઝ આપવો જોઈએ. અમુક બાળકોને દવાની બોટલથી જોઈને ડર લાગતો હોય છે, જેવી બોટલ જોવે તરત બાળક ઘરની બહાર દોડવા ભાગી જતું હોય છે, તો તેવા બાળકોની સામે દવા બોટલમાંથી ખોલીને ન આપવી જોઈએ. તેમને બીજા રૂમમાં બાળકને લઈ જઈ અને અલગ રૂમમાં બાળકની દવા અગાઉથી કાઢીને પછી બાળકને તે રૂમમાં લાવીને પછી દવા આપવી જોઈએ. અને ઘણી વખત દવા બાળકને રમાડતા રમાડતા પણ આપવી જોઈએ. કોઈ રમકડું રમાડતા રમાડતા પણ દવા આપણે આપી શકાય છે.
0: આ રીતે દવા તો સાહેબ આપવાની ઘણી બધી મેથડ છે, પણ હવે છતાંય પેરેન્ટ્સનો બહુ સવાલ એવા હોય છે કે બાળક દવા પીતું જ નથી, ઉલટી કરીને કાઢી નાખે છે, કોઈ પણ સંજોગોમાં દવાથી ભાગી જાય છે, તો એને કેવી રીતે પાવી, એ કેવી રીતે મેનેજ કરવું, એના માટે શું કરી શકાય?
1: જો બાળક દવા ના પીતું હોય તો સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. મોટાભાગની દવા કોઈ પણ પ્રવાહી કે જ્યુસમાં કે ખોરાકમાં મિક્સ કરીને આપી શકાય છે. અમુક દવા ફરજિયાત હોય છે, જેમ કે એન્ટીબાયોટિક છે, તો તેમાં બાંધછોડ ન ચાલે. જો બાળકને દવા આપીએ અને તે બાળક તરત જ કાઢી નાખે તો 10 કે 15 મિનિટ પછી પૂરો ડોઝ ફરીથી આપવો જોઈએ. સમજણ શક્તિ વાળું બાળક હોય તો આપણે થોડો ઘણો ડર પણ બતાડી શકીએ છીએ. જો તું આ દવા નહીં પી તો તને ડોક્ટર ઇન્જેક્શન આપી શકે, તો તે બાળક તરત પી લેતું હોય છે. પણ વધારે પડતું ડરાવવું ના જોઈએ. અમુક બાળક વધારે સમજણ શક્તિ વાળા હોય તો તેમની સામે બોટલ ખોલીને દવા ના આપવી જોઈએ. બીજા રૂમમાં દવા ઓલરેડી માપીને ચમચીમાં કે વાટકામાં ભરીને પછી તેમને આપવી જોઈએ. અમુક દવા બાળકને ફોલાવી જોઈએ કે જેમ કે કોઈ આપણે જ્યુસમાં નાખતા હોય, જો બાળકની સામે નાખશું તો બાળકને ખબર પડી જશે તો તે જ્યુસ નહીં પીવે. તો આપણે બે અલગ અલગ ગ્લાસ રાખવાની, એક આપણો ગ્લાસ અને તેના ગ્લાસમાં દવા નાખી દેવાની અગાઉથી. પછી બાળકને કે જો અમે બધા લીંબુ સરબત પી છીએ તારે પીવું છે, પછી બાળક હા પાડશે એટલે આપણે એને દવા ગ્લાસ એને આપી દેવાનું, આપણે અલગ એની સાથે પી લેવાની. આ રીતના આપણે અને રમાડતા રમાડતા પણ આપણે ફોલાવીને દવા આપી શકીએ છીએ.
0: ઘણી વાર બધા બાળકો બધી જ દવા નથી કાઢી શકતા, અમુક દવાના જ ફોબિયા હોય છે અને અમુક દવાઓને ઘણી વાર આપણે કહીએ કે આ છોકરું અમારું સુગારવું છે તો એ દવા નથી પીતા, તો એવા સંજોગોમાં ટ્રાય કરવાની, પણ છતાંય ટ્રાય ના કરે તો ડૉક્ટરને કહેવાનું કે આ દવા આ ફોર્મ્યુલેશન ચેન્જ કરો, બીજી કંપનીની બીજી ફ્લેવરવાળી દવા બદલીને પણ ટ્રાય કરી શકાય, બીજું મોલિક્યુલ જ ચેન્જ કરીને ટ્રાય કરી શકાય. છતાં પણ દવા નથી પીતું અને એને ઇન્ફેક્શન સિગ્નિફિકન્ટ છે તો પછી એન્ટીબાયોટિક જ દેવાની જરૂર હોય તો એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવા ઘણી વાર જરૂરી પડતા હોય છે.
1: બીજું કે ઘણી વખત આપણે દવા થોડા સમય પડેલી હોય તે દવા મહિના પછી પાછા આપણે આપતા હોઈએ છીએ. જો બાળકના વજનમાં ઝાઝો ફેરફાર ન થયેલો હોય

0: તો જેમ કે ઉલટીની દવા, તાવની દવા કે પેટમાં દુખાવાની સામાન્ય દવા તમે આપી શકો છો. પરંતુ દવા આપતા પહેલા દરેક બોટલની એક્સપાયરી ડેટ ફરજિયાત ચેક કરવી જોઈએ. અમુક દવાઓ હલાવીને આપવાની હોય છે તો તેને સરખી હલાવવી જોઈએ, ત્યારબાદ દવાઓ આપવી જોઈએ. બને ત્યાં સુધી ઘરમાં એક જ વ્યક્તિએ દવા આપવી જોઈએ. ઘણી વખત કેવું થતું હોય છે કે બાળકને દાદીએ દવા આપી દીધી હોય, થોડી વાર પછી મમ્મી આવી હોય, મમ્મીને ખબર નથી તો તે દવા પાછી બીજી વાર આપશે, તો આ રીતના ઓવરડોઝ પણ થતો હોય છે. એટલે ઘરના વ્યક્તિએ કન્ફર્મ કરવું છે કે મેં આ દવા આપી છે અને બીજાને પણ ઇન્ફોર્મ કરવું જોઈએ. તેમજ નાકના ટીપા, કાનના ટીપા, નેબ્યુલાઇઝર માસ્ક, આ ટાઈપની અમુક દવાઓ કે અમુક વસ્તુઓ એક બાળકને બીજા બાળક સાથે શેર ક્યારેય ના કરવી જોઈએ. કારણ કે જેમ કે નાકના ટીપ એક બાળકના નાક નડી જશે, તે બીજા બાળકને વાપરશું તો તેનું ઇન્ફેક્શન તેને બીજા બાળકને પણ લાગી શકે છે. બે દવાઓ વચ્ચે 10-15 મિનિટનું અંતર રાખવું જોઈએ. તેમજ જમ્યા પહેલાની કઈ દવા છે, જમ્યા પછીની કઈ દવા છે અને જમ્યા પહેલા કેટલા સમય આપવી જોઈએ તે પણ સરખી સમજણ સાથે આપવી જોઈએ. અમુક વખત અમુક વ્યક્તિ એવું માનતા હોય છે કે દવાનો ડોઝ ઝાઝો આપીએ તો બાળક જલ્દી સારું થાય, તેવું ખરેખર નથી હોતું. તેનાથી આડઅસર આવવાની શક્યતા હોય છે. અમુક વખત અમુક દવા બાળક નથી પીતું તો મા બાપ દવા અમુક ઓછી આપતા હોય છે, તે પણ ના કરવું જોઈએ. દવાનો ડોઝ તો પૂરેપૂરો જ આપવો જોઈએ અને પૂરતા દિવસે આપવો જોઈએ. મેડિકલ સ્ટોરમાં તમે ઓટીસી પ્રકારની સામાન્ય પ્રકારની દવાઓ જાતે લઈ શકો છો. પરંતુ બાળકની તબિયત વધારે ખરાબ કે ગંભીર લાગતી હોય તો તરત જ બાળકના ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આજકાલ માર્કેટમાં અમુક ભ્રામક દવાઓ પણ આવતી હોય છે. જેમ કે તમે મેડિકલ સ્ટોરમાં ORS માંગો ત્યારે ORS ની બદલે ORSL નામનું એનર્જી ડ્રિંક આપી દેતા હોય છે, જે ઝાડામાં મદદ નથી કરતું. એલોપેથિક દવાઓ એલોપેથિક ડોક્ટર પાસે, આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ડોક્ટર પાસે, હોમિયોપેથિક દવાઓ હોમિયોપેથિક ડોક્ટર પાસે બતાવીને જ આપવી જોઈએ. ઘરે આપણે સામાન્ય ઉપયોગ માટે કઈ દવાઓ રાખી શકાય છે અને વાપરી શકાય છે તેના વિશે થોડું અમને જણાવો.
1: ઘરે આપણે સામાન્ય રીતે તાવની દવા જે પેરાસિટામોલ છે, કોઈ વાર પેરાસિટામોલથી તાવ ના ઉતરે તો આઇબુપ્રોફેન નામની દવા છે એ રાખવી જોઈએ. પણ એના ડોઝ ઉપર નિશાન કરેલું હોવું જોઈએ કે કઈ ઉંમરે કેટલો ડોઝ આપવાનો, કયા વજને કેટલો ડોઝ આપવાનો. એ ઘરે રાખી શકાય છે. એક દિવસ પૂરતી રાત્રે 2 વાગે તાવ આવે તો બિંદાસ આપી શકાય. રાત્રે 2 વાગે હોસ્પિટલ જવાની બિલકુલ જરૂર હોતી નથી. એમ 1-2 દિવસ આ દવાથી ચાલી જાય. બીજી દવા છે પેટમાં દુખે, પેટમાં વીટ આવે, ચૂક આવે તો છે. એ ખાસ કરીને 1 વર્ષથી નાના, ખાસ કરીને 6 મહિનાથી નાના આ બાળકોમાં ચૂકા આવતા હોય તો એ ઘરે ટીપા રાખી શકે છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એમાં નિશાન કરીને કીધું હોય પ્રમાણે લઈ શકાય છે. અને કોઈ વાર ભવિષ્યમાં પણ ચૂકા આવે તો આ દવા વાપરી શકાય છે. જનરલી 3-1 મહિના સુધી ખોલેલી સિરપ સારી રીતે સાચવેલી હોય તો બગડતી નથી, એમાંથી વાપરી શકાય છે. પણ 3 મહિના કે 6 મહિના થઈ ગયા હોય, સારી રીતે સાચવેલી ના હોય, ઉપર ઢોળાયેલું હોય, કીડી મકોડા કે જીવજંતુ આજુબાજુમાં હોય તો એ દવા ફેંકી દેવાની હોય છે. ત્રીજી દવા છે એ પેટમાં ઘણીવાર ગેસ થાય તો સેમેથિકોનના ટીપા, ડીલ ઓઇલ, ફેનિલ ઓઇલના ટીપા રાખી શકો છો. અને કોઈ વાર ગેસ થાય, મોટું બાળક હોય તો ડાયજીન નામની દવા આવે, ટેબ્લેટ ડાયજીન, જે એન્ટાસિડ છે. એસિડિટી થાય, પેટમાં ઉપરના ભાગમાં દુખાવો થાય, ગેસ થતો હોય તો એના માટે તાત્કાલિક રિલીફ આપે છે. એ મોટા ભાગે બધાના ઘરમાં હોતી હોય છે અને એ 1-2 દિવસ માટે વાપરી શકાય છે. બીજી દવા જે ઉલટી માટે ઓન્ડાનસેટ્રોન નામની દવા આવે છે, ગોળી પણ હોય છે, સિરપ પણ હોય છે, એ પણ 1-2 ઉલટી થાય તો આપી દેવાની હોય છે. પણ જો વારે વારે ઉલટી થાય અને દવા આપ્યા પછી પણ કાઢી નાખે તો પછી હોસ્પિટલે કે ક્લિનિકે બતાવવા જવાની જરૂર પડી શકે છે. એટલે આ તાવની, ઉલટીની, પેટમાં દુખવાની, ગેસની આ દવાઓ ઘરે રાખી શકો. આ ઉપરાંત નાકના ટીપા છે, જે સલાઈન નાકમાં મીઠાના પાણીના ટીપા નાખવાના હોય છે, રેડીમિક્સ મળે છે, એ પણ વાપરી શકાય છે. એ ગમે ત્યારે વાપરી શકાય, ગમે એટલી વાર શરદી થાય, નેઝલ બ્લોક થાય, નાક બંધ થઈ જાય ત્યારે વાપરી શકાય છે. એની કોઈ આડઅસર હોતી નથી, દિવસમાં ગમે એટલી વાર નાખી શકો છો. આ દવાઓ ઘરગથ્થું જે છે એ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે, આપણે ફરવા ગયા હોય ત્યાં પણ જાતે લઈ શકાય છે. અને આ દવાઓનો યુઝ 1-2 દિવસ માટે કરવો જોઈએ. ત્રીજા દિવસે આ સેમ તકલીફ ચાલુ રહે તો સમયસર ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે.
0: કઈ દવાઓ જરૂર પડે તો જ આપવી જોઈએ?
1: અમુક દવાઓ જે આગળ આપણે ઘરગથ્થું વાત કરી કે રાખી શકાય, એ જરૂર પડે તો જ આપવી જોઈએ. હવે તાવની દવા છે તો આપણને ખબર નથી કે આ ઇન્ફેક્શનમાં, આ વાયરલ ફીવર કેટલા દિવસ આવવાનો છે. એટલે સવાર, બપોર, સાંજ, કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ એવે લખીને આપે તો એવી રીતે નથી આપવાની. તાવની દવા તાવ આપ્યા પછી જ આપવાની છે. તાવ આવે તો પ્રિફરેબલી ઘરમાં થર્મોમીટર રાખો, થર્મોમીટરથી તાવ માપો. 100 ડિગ્રી ફેરનહીટ ઉપર તાવ હોય તો જ તાવની દવા આપો. એક તાવની દવા પેરાસિટામોલ આપો, એનાથી ના ઉતરે તો 1-1 કલાક પછી આઇબુપ્રોફેન નામની દવા આપી શકાય છે. એનાથી પણ 1-1.5 કલાકમાં

0: ઉતરતો હોય તો મેફેનેમિક એસિડ નામની દવા આપે એ પણ વાપરી શકાય છે. પણ આ પેરાસિટામોલની દવા તમે 4 થી 6 કલાક પહેલાં બીજી વાર ના આપી શકો, આઇબુપ્રોફેનની દવા 6 કલાક પહેલાં ના આપી શકો, અને મેફેનેમિક એસિડની દવા તમે 8 કલાક પહેલાં બીજી વાર ના આપી શકો. પણ તાવ ના આવે તો આ 3માંથી એકેય દવા આપવાની હોતી નથી. સવાર બપોર સાંજ એમ તો ક્યારેય નહીં, જરૂર હોય એ પ્રમાણે આપો. તાવ નથી, તાવની દવા નથી આપવાની. તાવ આવે છે, જરૂર છે તો તાવ દવા આપો. તાવની દવા માત્ર એટલું જ કામ કરે છે કે તાવને 6 કલાક કે 8 કલાક દવાની અસર હોય ત્યાં સુધી ઉતારી દે. બીજે દિવસે બીમારી નહીં હોય તો બીજા દિવસે તાવ નહીં આવે. બીજે દિવસે બીમારી હશે તો તાવ આવશે. બીજે દિવસે બીમારી વધશે તો તાવ વધશે, સાથે સાથે બાળક રમતું નથી, ઢીલું પડી જાય, સૂતું સૂતું રહે, તબિયત બગડે છે તો સમયસર હોસ્પિટલે જવાની જરૂર હોય છે. તો એક થઈ તાવની દવા. બીજી છે પેટમાં દુખવાની દવા, કે જે પેટમાં દુખે તો આપવાનું. જ્યારે પેટમાં દુખે, આંતરડાનું ઇન્ફેક્શન થાય ત્યારે 1-2 દિવસ કે વધીને 3 દિવસ આપવી પડતી હોય, પણ એ પણ જ્યારે દુખે ત્યારે જ આપવાની હોય છે. ઘણીવાર એક જ વાર પેટમાં દુખવાની દવા આપી અને પછી બીજા ત્રીજા દિવસે દુખાવો થતો પણ નથી, કારણ કે ઇન્ફેક્શન માઇનર હોય અને કોઈ વાર ટેમ્પરરી પેટ અપસેટ થયું એના લીધે દુખતું હોય તો જતું રહે. તો એને પણ સવાર બપોર સાંજ 2-3 દિવસ 5 દિવસ એવી રીતે આપવાની જરૂર હોતી નથી.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો જરૂરી નથી?
0: અમુક દવાઓ જે રિલીવર મેડિસિન હોય છે, કે જે આપણને બીમારીમાં ટેમ્પરરી રિલીફ આપે. દાખલા તરીકે શરદી ઉધરસની દવા છે. શરદી ઉધરસ કોઈ વાયરસ ઇન્ફેક્શનના લીધે થાય, બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે થાય. અમુક વાયરસના ઇન્ફેક્શન હોય સેલ્ફ લિમિટિંગ હોય, સમય જાય 3 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસે એની મેળે મેળે જતા, એમાં કોઈ ક્યુરેટિવ મેડિસિન હોતી નથી. તો એમાં સિમ્પટોમેટિક રિલીફ માટે આ રિલીવર મેડિસિન લેવાની જરૂર હોય છે. દાખલા તરીકે કફ સિરપ ઉધરસ શરદીની દવા છે, એ સામાન્ય રીતે 2 દિવસ 3 દિવસ 4 દિવસ જરૂરિયાત પ્રમાણે લેવાની હોય છે. પણ સડંગ 7 દિવસ લેવું એવું જરૂરી નથી. વચ્ચે 2 દિવસ સારું હોય 2 દિવસ બંધ કરી શકો, વચ્ચે જરૂર પડે પાછી શરદી ઉધરસ થયા થોડા થોડા છે તો 1-2 દિવસ વધારે આપી શકો. એવી રીતે એમાં ફૂલ કોર્સ કરવાની કે બહુ સ્ટ્રિક્ટલી રિજિડ લેવાની જરૂર હોતી નથી. બીજી દવાઓ ઘણીવાર આપણે એન્ટાસિડ કે PPI એટલે જુનિયર લેન્જોલ કે એસિડિટીની દવા લખતા હોય, તો ઘણીવાર એસિડિટીમાં 2 દિવસમાં સારું થઈ જતું હોય તો એ લેવાની જરૂર હોતી નથી લાંબો ટાઈમ, કારણ કે બાળકોમાં બહુ એસિડિટી હોતી નથી. ઘણીવાર 2-3 દિવસ બાળકોમાં સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ હોય, 3જા દિવસથી એકદમ છોકરું રમતું થઈ જાય, ડ્રામેટિક ઇમ્પ્રુવમેન્ટ હોય છે, તો આ લાંબો સમય માટે લેવાની જરૂર હોતી નથી. અમુક કોર્સ લખ્યો હોય કે આમાં 15-20 દિવસ કે મહિનો દિવસ આપવી, તો એવી બીમારીમાં જેને સિગ્નિફિકન્ટ એસિડિટીનો પ્રોબ્લેમ હોય એમાં લેવી જરૂરી હોય છે, પણ રૂટિન યુઝ માટે બહુ જરૂર પડતી નથી. જે એડલ્ટમાં કોમનલી વપરાય છે, બીજી દવાઓની સાથે ખાસ વપરાય છે.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો ફરજિયાત છે?
0: અમુક દવાઓ એવી છે કે જે ક્યુરેટિવ છે. ક્યુરેટિવ એટલે જેના લીધે ઇન્ફેક્શન કંટ્રોલ થાય છે. દાખલા તરીકે એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક જે ખાસ કરીને પાવડરવાળી દવા આવે, ડિસ્પર્ઝિબલ ટેબ્લેટ આવે અને કડવી ગોળી આવે, આ બધી એન્ટીબાયોટિક છે. એના કોર્સ જનરલી પૂરા કરવાના હોય છે, કારણ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન કામ સામે કામ કરે છે, બેક્ટેરિયાને મારે છે. એટલે એને 2 દિવસમાં ઘણીવાર સારું થઈ જાય, 50-60-90% ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હોય, પણ ત્યારે આ દવા બંધ કરવાની નથી. આ દવાઓ પાછળના 4-5 દિવસ પણ પૂરી કરવાની હોય છે.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે આ શોમાં મરી સાહેબ વિશે અને એમના જીવન વિશે વાત કરવાના હતા. લાસ્ટ ટાઈમ આપણે એમના વિશે ઘણું બધું એવું જાણ્યું જે આપણને ખબર જ નહોતી. જીબુકમાંથી એમના જીવનના થોડા ઘણા અંશ હું તમારી સમક્ષ પ્રગટ કરું છું. એ બુક લખેલ છે રઈસ મણિયાર દ્વારા અને બુકનું નામ છે મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. આજે પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું, સાથે સાથે એમની ઉત્તમ ગઝલો તો જોડે હશે જ. તો ચાલો શરૂઆત કરીએ. લાસ્ટ ટોકમાં આપણે જોયેલું કે મરીઝ સાહેબને શરાબની એવી લત લાગેલી કે જ્યારે ધર્મગુરુઓને એમની જરૂર પડતી તો એમને શોધવા માટે એ લોકોએ શરાબના પીઠાઓમાં રખડવું પડતું. મરીઝ સાહેબની શરાબખોરીની શરૂઆત એમની યુવાનીની શરૂઆતમાં જ થઈ ગઈ હતી. આ શરાબખોરીને કારણે જ કારકિર્દીમાં તેઓ અસ્થિર રહ્યા. અખબારમાં તેઓ છેલ્લો ખૂણો નામની દૈનિક કોલમ યુવાનીના દિવસોમાં લખતા. પરંતુ શ્રી ચંદ્રકાંત પુરોહિતના જણાવ્યા મુજબ તેઓ પ્રેસ પર ખૂબ મોડી રાત્રે આવતા અને અડધા દિવસોએ તો કંઈ કામ કરી શકે એવી હાલતમાં નહોતા રહેતા. તેમના ભાગનું કામ શ્રી પુરોહિત જેવા મિત્રો પ્રેમપૂર્વક પૂરું કરી આપતા. તેમની છેલ્લો ખૂણો કોલમ ખૂબ લોકપ્રિય હતી. શ્રી કાબિલ ડેડાવણી પાસેથી છેલ્લો ખૂણોનો એક ફકરો વાંચવા મળ્યો. શીર્ષક હતું મિત્રતાના મૃત્યુ પર. મરીઝ લખે છે, જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેના મા બાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એક સરખી રીતે નિષ્ફળ નીવડી છે. પત્રકાર તરીકે મરીઝને મોહમ્મદ અલી જીનાની મુલાકાત લેવાની પણ તક મળી હતી. પત્રકારત્વના ક્ષેત્રમાં તેઓ ટકી શક્યા હોત તો એમની જીવનકથા અલગ જ હોત. એમની ગઝલો વેચવી પડી ન હોત, સ્વમાન અને ખુમારીથી તેઓ જીવન પૂરું કરી શક્યા હોત, પરંતુ શરાબે એમના વ્યક્તિત્વનો ભોગ લીધો. તેઓ મુખ્યત્વે દેશી શરાબ પીતા. વિદેશી શરાબોમાં એમને મજા નહોતી આવતી. શરૂઆતમાં 8 આના એટલે કે 50 પૈસાનો દેશી દારૂ એ એમનો રોજનો ક્રમ હતો. આમ તો શરાબ પાન માટે સાંજનો સમય નિશ્ચિત હતો, પરંતુ કોઈ વાર સવારની શરૂઆત ચાને બદલે શરાબથી થતી. જીવનના અંતિમ વર્ષોમાં સુરતમાં યોજાયેલ એક ખાનગી કાર્યક્રમમાં મોંઘા વિદેશ શરાબની મહેફિલ હતી અને મરીઝનું ગઝલ પઠન હતું, પરંતુ કાર્યક્રમની જમાવટ થતી ન હતી. 1.5 કલાક સંકોચ અનુભવ્યા બાદ મરીઝે જાહેર કર્યું કે દેશી શરાબ

કરવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય. મરીઝની ઈચ્છા પૂરી કરવામાં આવી અને પછી મરીઝે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું. આ નાનકડા બ્રેક પછી ફરીથી મળીશું ઓન્લી ઓન રેડિયો પાલમપુર 90.4 FM પર.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પાલનપુરનો અવાજ. આપણે વાત કરી રહ્યા હતા મરી સાહેબની અસ્તિત્વ અને વ્યક્તિત્વ. મરી સાહેબે જાહેર કર્યું કે શરાબ દેશી મંગાવવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય, પછી તો શું. મરી સાહેબની ઈચ્છા પૂરી કરવામાં આવી અને મરી સાહેબે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. મરી સાહેબના પુત્ર મોસીનભાઈએ એકવાર મરી સાહેબને ઘરમાં જ શરાબ પીવા સમજાવ્યા. શરાબ પીવા બહાર જવા દેવાને બદલે ઘરમાં જ

શરાબની વ્યવસ્થા કરી આપી. મરી સાહેબે થોડા દિવસ એ ક્રમ સાચવ્યો, પણ પછી એવું કરવા માંડ્યું કે ઘરમાં પુત્ર તરફથી આપતી સગવડનો લાભ લેવાનું ચાલુ રાખ્યું. વિશેષ લાભ માટે બહાર પીઠાઓમાં જવાનું પણ શરૂ કરી દીધું. મોસીનભાઈએ એમનો પ્રયોગ પડતો મૂકવો પડ્યો. શરાબ પીવા માટે એમને માત્ર 8 આનાની જરૂર રહેતી. આ 8 આના માટે શું કમાવું? મિત્રો પાસેથી અથવા કુટુંબીજનો પાસેથી 8 આના મળી રહેતા. મરીઝના અનેક મિત્રોએ સમર્થન આપ્યું કે તેઓ મરીઝને વારંવાર શરાબ માટેના 8 આના આપતા. મરીઝ એમના કુટુંબીજનો પાસેથી પણ 8 આનાની ગ્રાન્ટ વારંવાર લેતા. અમે નહીં આપીએ તો કોઈ બીજા પાસેથી માંગશે, એવા વિચારથી કુટુંબીજનો 8 આના આપી દેતા. આ 8 આના સાથે જોડાયેલો એક રમૂજી પ્રસંગ મરીઝના બહેન ફાતિમા બહેન પાસેથી સાંભળવા મળ્યો. એકવાર સુરતમાં સમૃદ્ધિ હોલમાં મરીઝ સાહેબનો કાર્યક્રમ હતો. મરીઝ સાહેબે વહેલા પહોંચી ગયા હતા. આયોજકો હજુ બીજી તૈયારીઓમાં હતા. મરીઝ સમૃદ્ધિ હોલમાં છેલ્લી લાઇનમાં પોતાની ઓળખ આપ્યા વગર ફાતિમા બહેન સાથે બેઠા હતા. કેટલાક ચાહકોએ એમને ઓળખી કાઢ્યા. તેઓ ઓટોગ્રાફ માટે એમને ઘેરી વળ્યા. મરીઝે ફાતિમા બહેનને મજાકમાં પૂછ્યું, ઓટોગ્રાફ બદલ 8 આના માંગુ? દેશી દારૂ મોંઘો થયો, 8 આને બદલે હવે 2 અને 4 રૂપિયા થયા. પરંતુ મરીઝ સાહેબનું શરાબ પાન યથાવત રહ્યું. જિગર મુરાદાબાદીનો એક શેર જુઓ. સબકો મારા જિગર કે શેરોને, સબકો મારા જિગર કે શેરોને, ઓર જિગર કો શરાબ ને મારા. આ શેર મરીઝ ઉપર બંધ બેસતો આવે છે. મરીઝે જીવનમાં ઘણી વાર શરાબ છોડી દીધો હોત, પરંતુ કદી પણ 15 દિવસથી વધુ લાંબો સમય એમની પ્રતિજ્ઞા ટકી જ નહીં. અન્યથા બિનજવાબદાર એવા મરીઝ કુટુંબમાં માંદગી કે અન્ય કોઈ મુશ્કેલીના સમયે જવાબદાર વ્યક્તિ બની જતા, પરંતુ સંકટ ટળતા ફરી પાછો એ જ ક્રમ શરૂ થઈ જતો. આપણે આગળ મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે.

તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલી અને આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ બાય રઈસ મણિયાર. આપણે શેર સાંભળ્યો જે જીગર મુરાદાબાદીએ લખ્યો હતો. સબકો મારા જીગર કે શેરો ને, સબકો મારા જીગર કે શેરો ને, ઓર જીગર કો શરાબ ને મારા. એમને ભોજનમાં ગરમ અને તીખું ભોજન આરોગવાની આદત હતી. મસૂરની દાળ એમને વિશેષ પસંદ હતી. મિષ્ટાનમાં ગુલાબજાંબુ એમને પ્રિય હતા. ફળોમાં કેરી જમરૂક એમને ભાવતા. ભોજન સાથે કચુંબરનો તેઓ અચૂક આગ્રહ રાખતા. પોતાની અનિયમિત આવકમાંથી જે પ્રકારનું ભોજન મળી રહે એનાથી એમને સંતોષ રહેતો. 1971માં પહેલા મરીઝ પાયધુની ખાતે રહેતા હતા. મરીઝના લગ્ન 1946ની સાલમાં થયા. લગ્ન પછી બીજા જ વર્ષે એટલે કે 1947માં મોટા પુત્ર મોસીનનો જન્મ થયો. 1952માં પુત્રી લુલુઆનો જન્મ થયો. મરીઝના જીવનનો મોટો હિસ્સો પાયધુની ખાતે તવા લેનમાં આવેલી કુપર બિલ્ડિંગમાં પસાર થયો. આ બિલ્ડિંગમાં ચોથા માળે મરીઝનો સંસાર 1971 સુધી ચાલ્યો. મરીઝના મોટા ભાઈ શેખાદમભાઈ, જેઓ વોલ્ટાસ કંપનીમાં નોકરી કરતા હતા, એમને બે રૂમ સામસામે ભાડે રાખ્યા, જેમાંથી મોટો રૂમ તેઓ વાપરતા અને નાના રૂમમાં ચાર વ્યક્તિઓનો બનેલો મરીઝ પરિવાર વસતો. મરીઝના સંતાનોનું બાળપણ પણ અહીં જ પસાર થયું. એમને યુવાનીના ઉંમરે પણ પગ અહીં જ મૂક્યો. મરીઝના આર્થિક બેહાલીના ખરાબમાં ખરાબ દિવસો અહીં જ પસાર થયા અને અહીં છેલ્લા દિવસોમાં ધીમે ધીમે એમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. આ ઘરનું ભાડું, લાઇટ બિલ વગેરે મરીઝના મોટા ભાઈ ભરતા. મરીઝની કોઈ નિયત નોકરી તો નહોતી જ, તેથી ફ્રીલાન્સ પત્રકારત્વ, છૂટા છવાયા મુશાયરાઓ અને ગઝલોના વેચાણમાંથી થતી આવકનો એક હિસ્સો શરાબ પાનમાં વપરાતો અને બાકીના હિસ્સામાંથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ વગેરે આપતા. મોસીનભાઈએ એ દિવસો યાદ કરતા કહે છે, મારા પિતાને બિનજવાબદાર પિતા કહી પણ શકાય અને ન પણ કહી શકાય. નિયમિત નોકરી ન હોવા છતાં કોઈ પણ રીતે અમારા માટે સ્કૂલ ફી, ચોપડા વગેરેની વ્યવસ્થા કરી દેતા. બાકીનું ધ્યાન મારા મમ્મી રાખતા. અમને બાળપણમાં મોજ શોખ કરવા નથી મળ્યા, એ સાચું, પરંતુ કશાકથી વંચિત રહી ગયાની લાગણી પણ નહોતી. એકંદરે અમારું કુટુંબ સંતોષી હતું. આગળ મરીઝ વિશે હજુ ઘણું બધું બાકી છે. તમે ક્યાંય જતા નહીં. સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલી. મરીસ પિતા તરીકે તો ખૂબ પ્રેમાળ રહ્યા. મોટી ઉંમર સુધી બંને સંતાનો સાથે મૈત્રીસભર સંબંધો એમને જાળવ્યા હતા. મોસીમભાઈ જણાવે છે કે શરાબના નશામાં કદી એમણે બૂમબરાડા પાડ્યા હોય, મારપીટ કરી હોય એવું યાદ નથી. અમારી સાથે કે મમ્મીની સાથે કદી પણ ઉગ્રતાપૂર્વક વર્તન કર્યું નથી. નશાની હાલતમાં કદી કંઈ બોલાયું હોય તો બીજા દિવસે સામે ચાલીને માફી માંગવા આવે. પોતાની ભૂલ હોય તો તરત અમારી પણ માફી માંગે. એમની દીકરી લુલવા કહે છે કે પિતાજીને વાંચનનો બહુ શોખ. માત્ર બે ચોપડી ભણેલા હોવા છતાં આપમેળે ને આપમેળે અંગ્રેજી શીખ્યા. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ જેવા ક્લાસિક અંગ્રેજીમાં એમણે વાંચ્યા અને એમને પણ વંચાવ્યા. ટોલ્સટોયના એ ચાહક હતા. ડોક્ટર રાધાકૃષ્ણના પુસ્તકો તેઓ વાંચતા. ડિક્શનરી હંમેશા હાથવગી રાખતા. અમને

બંને સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા. એટલું જ નહીં, જરૂર પડે ત્યારે અમને બંનેને માર્ગદર્શન આપી શકે તેટલું સારું અંગ્રેજી તેઓ જાણતા હતા. અમારા પિતા કરતા તેઓ મિત્ર જેવા વિશેષ હતા. અમારી ગમે તે સમસ્યા એમની સાથે અમે ચર્ચી શકતા. પોતે ધર્મ વિમુખ હોવા છતાં કુટુંબીજનોના ધર્માચરણની આડે તેઓ આવતા નહોતા. દીકરી લલુઆને તો એમણે જાતે કુરાન અર્થ સાથે શીખવ્યું હતું. વસ્ત્ર પરિધાન બાબતે એની કોઈ ખાસ પસંદગી નહોતી. સફેદ પેન્ટ અને સફેદ ખુલ્લું શર્ટ એ એમનો માનીતો પોશાક. આંખો પર ચશ્મા, ખિસ્સામાં 4 મિનાર સિગારેટનું પેકેટ, દિવસમાં 8-10 સિગરેટ તેઓ પીતા. સિગરેટના ખાલી ખોખાને ફાડીને તેની અંદરની બાજુએ તેઓ ગઝલ લખતા. તેમની ઘણી ખરી ગઝલો આ રીતે સિગરેટના ખોખા પર લખાઈ હશે. પોતાની ગઝલોને સાચવીને રાખવાની બાબતે બેદરકારી વિશે જનાબ જલન માત્રી નોંધે છે. એકવાર ભિંડી બજારમાં ભેટો થઈ જતા મેં એમને એક શેર સંભળાવ્યો. શેર કંઈક આવો હતો, આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, ખબર પડે છે મને જિંદગી વિતાવું છું. ખુશ થઈ ગયા એ આ સાંભળીને. ખૂબ દાદ આપી મને અભિનંદન આપવા લાગ્યા. મેં કહ્યું, આ શેર મારો નથી, તમારો છે. મારો શેર છે? મને તો યાદ જ નથી. થોભ, હું જરા લખી લઉં. કહી એમને શેર ટપકાવી દીધો. હજુ તો મરી સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલમપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. લખવા માટે કોઈ ખાસ પરિસ્થિતિ કે ખાસ સગવડની અમને જરૂર નથી પડતી. જ્યાં મન ફાવે ત્યાં લખવા બેસી જાય. ઇન્ડી પેનથી લખતા ગઝલ સૌ પ્રથમ ઉર્દુ લિપિમાં લખતા, ત્યારબાદ ડાયરીમાં ઉતારતી વખતે ગુજરાતીમાં લખતા. ગઝલો ડાયરીમાં ઉતારવા બાબતે બેદરકાર. ઘણીવાર છૂટા કાગળિયામાં લખેલી ગઝલો ખોવાઈ જાય. ઘણીવાર તો લખાયેલી ગઝલ ખોવાઈ ગયા પછી માત્ર યાદશક્તિના બળે જ ડાયરીમાં ઉતારે. અમુક શેર યાદ રહેતા હોય, અમુક ભૂલી જવાય. શીઘ્ર કવિ હોવાથી ગમે ત્યારે ગમે ત્યાં શેર કહી નાખે. કેટલીક વાર તો આવી રીતે રચાયેલો શેર મિત્રોને આપી દે, લે તું લઈ લે, પૂરી કરી નાખજે ગઝલ. મિત્રોની ગઝલ સાંભળે, ઇસ્લાહ કરે, ઘણીવાર એવા ફેરફાર કરી આપે કે કોઈ નબળો કે સામાન્ય શેર ઉત્તમ બની જાય. એમના નિકટવર્તી વર્તુળના શાયરો શ્રી આસિમ રાંદેરી, ફક્ર માત્રી અને બદ્રી કાચવાલા સાથે એમની ગઝલ ગોષ્ઠી કલાકો સુધી ચાલતી. ક્યારેક ગઝલનો મૂળ ન હોય તો આ મિત્રો સાથે શતરંજની બાજી ચાલતી. મરીઝની પાયધૂનીની નાનકડી રૂમમાં આ મિત્રો કલાકો સુધી શતરંજ રમતા અને સોના બહેન એમને જમવા બોલાવી બોલાવી થાકતા. પરંતુ શતરંજની રમત એમ કંઈ પૂરી થાય? હજુ તો મરીઝ સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈસ મણિયાર. 1971ની સાલમાં મરીઝ પાય ધોનીની એ ભાડાની રૂમ ત્યજીને કુલ્લા ખાતે ન્યૂ મિલ રોડ પર આવેલ રાહત એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા. વન રૂમ કિચનનો ફ્લેટ 13,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એમાંથી થોડી રકમ એમના સન્માન સમારંભ નિમિત્તે એકત્ર કરવામાં આવી હતી. બાકીની રકમ મોટા ભાઈ શેખાદમભાઈ તરફથી મળી હતી. 1971માં થયેલ સન્માનમાં કહેવાય છે કે રકમ તો સારી એવી એકઠી થઈ હતી, પરંતુ આયોજકો પૈકી કોઈ પૈસા ગપચાવી ગયું અને મરીઝને ભાગે નાનકડી રકમ જ આવી. મરીઝે કહેવું પડ્યું, આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા. 1968ના વર્ષમાં મોસીનભાઈ 21 વર્ષની ઉંમરે બેંકમાં નોકરીએ લાગ્યા. લલુઆ યાદ કરી જણાવે છે, મોસીનભાઈના પહેલા પગારમાંથી ઘરમાં પંખો એટલે કે ટેબલ ફેન આવ્યો. આર્થિક વિટંબણાઓ હળવી થવા માંડી. મરીઝના પિતાજી સુરતની મદદ

મારી સાથે તૈયબિયા સ્કૂલમાં શિક્ષક હતા. મેં મોહસિનભાઈને પૂછ્યું, એવું તે શું હતું કે મરી સાહેબને બાલ્યાવસ્થામાં જ નોકરી કરવા માટે સુરત છોડી મુંબઈ આવવું પડ્યું? એમને પિતાજી સામે કંઈ ફરિયાદો હતી? મોહસિનભાઈએ જવાબ વાળ્યો, મરી સાહેબને પિતાજી સામે કોઈ ફરિયાદ ન હતી. હસતા હસતા, આ પિતાજીને મરીઝ સામે ઘણી ફરિયાદો હતી. મુંબઈ સ્થાયી થયા પછી મરીઝ ભાગ્યે જ પિતાજીને મળવા સુરત જતા. ઉપરાંત શરાબખોરી અને આજીવિકાની અસ્થિરતા, આ બે કારણો એમના પિતાને નારાજ રાખવા માટે પૂરતા હતા. મરીઝના પિતાજીએ જીવનના છેલ્લા 10 વર્ષ મુંબઈમાં વિતાવ્યા. 1969ના વર્ષમાં મરીઝના ઘરે મુંબઈમાં જ તેઓ અવસાન પામ્યા. આ સમયગાળામાં મરીઝે પિતાજીની ખૂબ સેવા કરી. 1976ના વર્ષમાં સોનાબહેનના ભાઈ અને મમ્મી રાહત એપાર્ટમેન્ટમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા આવ્યા અને સોનાબહેનના મમ્મીના અવસાન બાદ એ ફ્લેટ પણ મરીઝ સાહેબને મળ્યો. છેલ્લા વર્ષોમાં મુસાયરાઓ નિમિત્તે થતી આવક વધી. 1981માં મરીઝ સાહેબનું શ્રી જયવર્ધન તખ્તાવાળાના પ્રયાસોથી સન્માન થયું. એમને 71,000 રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી. આર્થિક હાલત સુધરતી ગઈ, તેમ તેમ શારીરિક હાલત કથળતી ગઈ. જીવનના છેલ્લા 2 દાયકા દરમિયાન મરીઝ સાહેબે 2 વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે જાણીશું. તમે જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલિ અને આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈસ મણિયાર. જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન મરીઝ સાહેબ બે વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. એમના મૃત્યુના બે મહિના પહેલા કવિ શ્રી આસિમ રાંદેરીને લખેલા પત્રમાં એમણે લખ્યું, હવે માત્ર શરીરના જરૂર પૂરતા જ આંદોલનો છે, ચૈતન્ય નથી, ખૂબ જ થાકી ગયું. દસેક દિવસ પછી મુશાયરા નિમિત્તે સુરત આવ્યા તો ખૂબ બીમાર થઈ ગયા. ડોક્ટર રાજેન્દ્ર દેસાઈની ક્લિનિકમાં દાખલ કરી ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા. પોતાની જિંદગીનો રસ પૂરો થઈ ગયો હોવાની, જામ ખાલી થઈ ગયો હોવાની એમને પ્રતીતિ થઈ ચૂકી હતી. પોતાના મરણ પછી દિલાસા રૂપે આવેલ પત્રોનો આભાર માનવા માટેનું લખાણ પહેલેથી જ એમણે લખીને તૈયાર રાખ્યું હતું. મરણના થોડા દિવસ પહેલા શ્રી જયવર્ધનભાઈ તખ્તાવાલાને કહ્યું, જયવર્ધનભાઈ બોલ્યું ચાલ્યું માફ, હવે તબિયત સારી રહેતી નથી. 1983ના ઓક્ટોબર મહિનાની એક સવારે કુલ્લામાં પોતાના નિવાસ સ્થાન પાસે પૂરપાટ તોડતી આવતી રિક્ષાથી પોતાની જાતને બચાવવા મરીઝ ઝડપભેર ખસવા ગયા. એક ફેંકી દેવાયેલા ચિત્રામાં એમનો પગ ભેરવાયો, તેઓ લપસી પડ્યા, એમનું થાપાનું હાડકું ભાગી ગયું. ઈલાજ માટે ઘાટકોપર હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટર મહેતાએ એમનું ઓપરેશન કર્યું. ઓપરેશન પહેલા મરીઝ સાહેબ સ્વસ્થ હતા. ડોક્ટર મહેતા સાથે વાતો પણ કરી, એમને એક શેર પણ સંભળાવ્યો. કોઈ તકલીફ વગર ઓપરેશન પાર પડ્યું. પરંતુ ઓપરેશન થયાના બે કલાક પછી અચાનક એમની તબિયત બગડી. કોઈ કશું વિચારી શકે તે પહેલા મોસીન આઈ એમ ગોઈંગ આટલા શબ્દો ઉચ્ચારી એમની ચીર વિદાય લીધી. 1983ની 19મી ઓક્ટોબરનો એ દિવસ હતો. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ગુજરાતી ગઝલના સર્વકાલીન મહાન શાયર મરીઝના મોં પર એક અજબ નિરાંત વર્તાતી હતી. જાણે તેઓ બોલી રહ્યા હતા, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી જો પાછો ફર્યો લે.

સર્જકની જીવન કથા એના સર્જનોને સમજવા માટે જે રીતે મદદરૂપ થઈ શકે એ જ રીતે સર્જકના સર્જનો એના જીવનને સમજવામાં પણ મદદરૂપ

થઈ શકે. જે રીતે આપણે મરી સાહેબના જીવનના ઘણા બધા અંશો, પ્રસંગો અને પાત્રો વિશે જાણ્યું, એમના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ વિશે જાણ્યું જેનાથી આપણને થોડો ઘણો અંદાજો આવી ગયો હશે કે એમની ગઝલો એમના જીવનમાં બનેલી ઘટનાઓને અનુરૂપ હોઈ શકે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું કોઈ શાયર

રેડિયો પાલનપુરની એપ્લિકેશન પણ આવી ગઈ છે. પ્લે સ્ટોરમાંથી યા તમે એપલ યુઝર હોય તો આઈટ્યુન્સમાંથી ડાઉનલોડ કરી શકો છો. તમારા ફીડબેક્સ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ લાઇક ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપમાં મોકલી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 9512966888 9512966688. તમારા ફીડબેક્સ અમારી માટે ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હેલો, હાય, નમસ્કાર. હું છું અરજી પ્રિયંકા, અને ગત એપિસોડમાં આપણે નાની નાની વાતો જોઈ હતી. આ વખતે પણ આપણે એવી નવી વાતો જોવાની છે કે જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી સંભળાવી રહી છું એનું નામ છે જીવન સાફલ્યની વાટે, જે લખી છે દિનેશ પટેલે. વિશ્વના મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઈનની એ વર્ષગાંઠ હતી અને એ પ્રસંગે ઘણા પ્રતિષ્ઠિત લોકો તેમને મળવા આવવાના હતા. પણ જ્યારે તેમના મિત્રો તેમના ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે આઇન્સ્ટાઈન એ નવા કપડાં પહેરવાને બદલે પોતાના રોજિંદા પોશાકમાં જ બેઠા હતા. એટલું જ નહીં, તેમનું જે પેન્ટ હતું એ પણ થીગડાવાળું હતું. મિત્રોને આશ્ચર્ય થયું, પણ એ સાથે સાથે આઇન્સ્ટાઈનની પત્ની એલ્સા પણ વિચારમાં પડી ગયા. એમણે વિચાર્યું કે મેં આજે આ થીગડાવાળું પેન્ટ તેઓ ન પહેરે તે હેતુથી કબાટમાં સંતાડી દીધું હતું, છતાં પણ તેમણે શોધી કાઢ્યું. આ બધા મિત્રો ચાલ્યા ગયા પછી આઇન્સ્ટાઈનની પત્ની બોલી, તમે આ શું કરી બેઠા? આઇન્સ્ટાઈને કહ્યું, કેમ, શું થયું? પત્ની બોલી, તમે આજે તમારા મિત્રો વચ્ચે આ થીગડાવાળું પેન્ટ પહેરીને બેઠા અને તમને જરાય શરમ ના આવી? તમને તો શરમ ભલે ના આવી, પણ હું આ શરમ ના મારી એમની સામે જોઈ પણ ન શકી. આઇન્સ્ટાઈન બોલ્યા, એમાં શરમા જેવું હતું શું? અરે, આવા પૈસાદાર અને તમારા પ્રશંસક મિત્રો સામે થીગડાવાળું પેન્ટ પહેરીને બેસાય ખરું? આઇન્સ્ટાઈન બોલ્યા, એલ્સા, સાંભળ, આજે મારી વર્ષગાંઠ હતી એ નિમિત્તે બધા મને મળવા આવ્યા હતા. મારા પોશાકને નહીં, આ પોશાકને જો એ મળવા આવ્યા હોય તો એ મારી પાસે બેસવાના બદલે ઓરડામાં રહેલા મારા કપડાં સાથે બેસત. અને હું તેમને વારંવાર કહેતો આવ્યો છું કે માણસ એ પોતાના પોશાકથી નહીં, પરંતુ પોતાની વિદ્યા અને ઉપાસના દરમિયાન મેળવેલા જ્ઞાનથી શોભે છે. ક્યાંય જતા નહીં, ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

રાજેન્દ્ર બાબુ નાનપણમાં જે વિદ્યાલયમાં ભણતા હતા ત્યાં કડક શિસ્તનું પાલન થતું. એકવાર રાજેન્દ્ર બાબુ મેલેરિયાના રોગથી પીડાતા હતા અને તેના લીધે પરીક્ષા આપવી ખૂબ જ મુશ્કેલ હતી. થોડાક દિવસો પછી એકવાર આચાર્ય તેમના વર્ગમાં આવીને કહેવા લાગ્યા, વાલા બાળકો, હું જેટલા નામ બોલીશ એટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. આચાર્યએ નામ બોલવાના શરૂ કર્યા. આખી યાદી પૂરી થઈ પણ રાજેન્દ્ર બાબુનું નામ ન હતું. આથી રાજેન્દ્ર બાબુ ઊભા થઈને બોલ્યા, સાહેબ, મારું નામ ન આવ્યું? આચાર્યએ ગુસ્સે થઈને કહ્યું, તે શિસ્તનો ભંગ કર્યો છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના જ નામ છે, સમજ્યો? બેસી જા. પરંતુ હું પાસ છું. આચાર્યએ ગુસ્સે થયા અને 5 રૂપિયાનો દંડ ફટકાર્યો. તમે ભલે મને 5 રૂપિયાનો દંડ કર્યો પણ હું પાસ છું. 10 રૂપિયા દંડ. આચાર્ય દેવ, ભલે હું માંદો હતો, મને મેલેરિયા હતો, પણ મેં પરીક્ષા આપી છે અને હું ઉત્તીર્ણ છું. 15 રૂપિયા દંડ. હું પાસ છું, સાચું કહું છું. 20 રૂપિયા દંડ. મેં પેપર બરાબર લખેલું. આચાર્ય ક્રોધિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું દંડ વધારતો જઈશ, તેમ છતાં પણ આ છોકરો પોતાની જીત કેમ નથી છોડતો. 25 રૂપિયા દંડ. મારો અંતરાત્મા નથી માનતો કે હું નાપાસ છું. આ ચર્ચા ચાલતી રહી એટલામાં એક કારકુન દોડતો દોડતો આવ્યો અને આચાર્યના કાનમાં કંઈક કહેવા લાગ્યો અને રાજેન્દ્ર બાબુ પાસે આવી અને કારકુને કહ્યું, ક્ષમા કરજે ભાઈ, તું પ્રથમ નંબરે પાસ થયો છે, પણ હવે સાહેબની આબરૂ ખાતર અત્યારે તું ચૂપચાપ બેસી રહે. રાજેન્દ્ર બાબુ નમસ્કાર કરીને શાંતિથી બેસી ગયા. રાજેન્દ્ર પાસે પોતાના હાથે લખેલું પેપર હતું અને તેમને ખબર હતી કે હું પાસ જ છું. તેમનો આ દૃઢ વિશ્વાસ એ એમને જીત કરાવી દીધી. માનવ કોઈ પણ કાર્ય જો તત્પરતાથી કરે અને દૃઢ વિશ્વાસ રાખે તો અવશ્ય તેમાં સફળ જ થાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ફરી મળું છું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આખા દેશમાં ખુદાબક્ષ મુસાફરો રેલવેને ઘણી મોટી ખોટમાં નાખી રહ્યા છે. આ વકરેલા રોગને જડમૂળથી ડામી દેવા રેલવેના સત્તાવાળાઓએ અવારનવાર સખત ચેકિંગ અને ઝુંબેશ ચલાવે છે. આવી જ રીતે એકવાર રેલવેમાં ચેકિંગ સપ્તાહ ચાલતું હતું. આ સપ્તાહ દરમિયાન સમસ્તીપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ગાડીને પૂસા રોડ અને ઢોલી બે સ્ટેશન વચ્ચે રોકીને ચેકિંગ ચાલુ કર્યું. ટિકિટ વગરના અસંખ્ય મુસાફરો હતા. આ ખુદાબક્ષોને અદાલતમાં હાજર કરાવવામાં આવ્યા. આરોપીના પાંજરામાં એક વૃદ્ધનો વારો આવ્યો. ન્યાયાધીશે પૂછ્યું, કેમ ભાઈ, આટલી ઉંમરે પણ આપ ટિકિટ વગર મુસાફરી કરો છો? વૃદ્ધે કહ્યું, સાહેબ, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે એ હું સારી રીતે જાણું છું, પરંતુ હું સ્ટેશને આવ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ અને મારે તે ગાડીમાં જવાનું હતું, એટલે હું સીધો ગાડીમાં બેસી ગયો. મને ટિકિટ લેવાનો સમય જ ન મળ્યો. ગાર્ડને કહેવાનો વિચાર હતો, પરંતુ ભારે ગર્દીના લીધે ડબ્બા પાસેથી ખસી જ ન શક્યો. ન્યાયાધીશે તો નિયમ પ્રમાણે વૃદ્ધને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. દંડ સાંભળતા જ વૃદ્ધ રડી પડ્યો. સાહેબ, દુઃખદ ઠેસને નબળે વેટ જેવું મારે થયું. દુઃખમાં વળી નવું દુઃખ ઉમેરાયું. રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તો હું બરોની પાસે રહેતા રામસિંહજી પાસે ગયો હતો અને એમનો ભેટો નહીં થવાથી પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો. 3 દિવસ પછી મારે 500 રૂપિયાની તાતી જરૂર છે. એ વૃદ્ધની કાકલુદી ન્યાયાધીશ સાંભળતા હતા. રામસિંહજીનું નામ કાને પડતા જ તે ચમકી ઉઠ્યા. વૃદ્ધની વાતમાં રસ પડ્યો. વૃદ્ધે વાત કરી એનો સાર એવો હતો કે રામસિંહજીના પુત્રને એક કાળે આ વૃદ્ધે વગર વેતને ભણાવ્યો હતો. રામસિંહજી દરિયાદિલના ઇન્સાન હતા, આથી તેમને વિશ્વાસ હતો કે પોતાની મુશ્કેલીમાં તે મદદ કરશે. અને પછી ન્યાયાધીશ નોકર પાસે બહારની જરૂરી સામાન મંગાવ્યો અને વૃદ્ધને આદર સહિત સામેની ખુરશી પર બેસાડ્યો. હાથમાં ધોતિયું, ચાદર અને ₹700 એમના હાથમાં મૂકીને કહ્યું, ગુરુદેવ, આપની પાસે ભણનાર એ રામદેવસિંહનો દીકરો હું પોતે જ. લો, આ વસ્તુઓ લઈ લો અને 200 રૂપિયા દંડના ભરી લે. બાકીના 500 રૂપિયા આપનું જે કામ અટક્યું હતું તે પ્રેમથી પતાવો. રામસિંહજીના એ પુત્રનું નામ શુભ હતું, રામવિલાસ મિશ્ર. કેવા ગુરુ અને કેવા શિષ્ય. ફરી મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો સંપતિ રહેતા હતા. ત્યાંના લોકો ખૂબ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો કે નગરમાં રાજાને 5 વર્ષ થાય એટલે નદી પારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા. કેવો વિચિત્ર કાયદો, છતાં પણ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે જે વ્યક્તિ આ નગરનો રાજા બનતો એ વ્યક્તિ મનોમન વિચારતો કે જો માત્ર 5 જ વર્ષ જીવવાનું છે તો મોજ મજા મનાવો અને રંગરેલિયા કરો, પછી તો હિંસક પ્રાણીઓનો શિકાર જ બનવું છે. એમ માની બધા રાજાઓ આ રંગે રંગાઈ જતા. પરિણામે મંત્રીઓ દ્વારા વહીવટ તો યોગ્ય થતો જ નહીં, પરંતુ વિકાસ પણ ન થતો. એકવાર એક બુદ્ધિશાળી વ્યક્તિ આ નગરનો રાજા બન્યો. તેને પુરોગામી રાજાઓ કરતાં કંઈક અલગ કર્યું. તેને ઠેર ઠેર લોક ઉપયોગી દવાખાના, દુકાનો, બાગ બગીચા, શાળા અને મહાશાળાઓ બનાવી વેપાર ધંધાને પ્રોત્સાહન આપ્યું. પરિણામે નગરનો વિકાસ દર વધ્યો. સાથોસાથ નદી પારના જંગલમાંથી હિંસક પ્રાણીઓને પકડી પકડીને નિયત કરાયેલા અભયારણ્યમાં મૂકી દીધા. જંગલ સાફ કરાવી નવી શાળા, મહાશાળા અને નવા ધંધા રોજગારની જગ્યા બનાવી દીધી. બુદ્ધિમાન લોકોને વસાવવાની શરૂઆત કરી. આ રીતે એક સુંદર સુઆયોજિત નગર નદી પાર ઊભું કરી દીધું. 5 વર્ષ પૂરા થયા એટલે રાજાએ નગરના લોકોને ભેગા કરી ઉત્સવ મનાવી રાજે ખુશીથી પદ ત્યાગ કર્યો અને નદી પાર જવાની તૈયારી કરી. જ્યારે પહેલાના જે તે રાજાઓ નદી પાર મોકલવામાં આવતા ત્યારે રડતા રડતા અને પગ પછાડતા પછાડતા જતા. જ્યારે આ રાજા એ નગરમાંથી નદી પાર કરીને ગયા ત્યાં સામેની પ્રજાએ તેમનો સામૈયુ કર્યો, સન્માન આપ્યું અને રાજા તરીકે કાયમ માટે હૃદયના સિંહાસને બેસાડ્યા. પરિવર્તનની કેવી ગજબ રીત છે! આ વાર્તાઓ આપણને દરેક ક્ષેત્રે ઉપયોગી કર છે. ચીરાચાલુ કામગીરીને બદલે ન્યાયપૂર્ણ અને અસરકારક રીતે કામગીરી જો કરવામાં આવે તો દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આણી શકાય છે. ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

કે મૃતત્વ એટલે શું, જાણીએ આ વાર્તામાં. ગ્રીક તત્વ ચિંતક સોક્રેટિસ એ લોકોને ઉપદેશ આપતા અને લોકોના અનુભવોને સાંભળતા અને એમાંથી નવું જ્ઞાન પ્રાપ્ત કરતા. એકવાર એમણે એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરવા માંડી. વૃદ્ધે પોતાના જીવનની ઘણી બધી વાતો સોક્રેટિસને કહી. અત્યાર સુધી પોતાના જીવનમાં બનેલી નાની મોટી સારી ખરાબ લાભ બિનલાભવાળી બધી જ ઘટનાઓ તેમણે સોક્રેટિસને કહી. સોક્રેટિસને આમાંથી ઘણું જાણવા મળ્યું. પોતાનો આનંદ વ્યક્ત કરતા સોક્રેટિસે વૃદ્ધને કહ્યું, ખરેખર આપના ભૂતકાળની ઘટનાઓથી મને ઘણું જાણવા મળે છે, પણ હવે આપ આપની પાસેથી જે જાણવું છે, અત્યારે આપ આપની વૃદ્ધાવસ્થામાં શું કરો છો? વૃદ્ધ બોલ્યો, જિંદગી ભરની મારી તમામ કમાણી મેં મારા પુત્રોને આપી દીધી છે. હવે હું પુત્રો જેમ કહે છે તેમ કરું છું. જ્યાં બેસાડે છે ત્યાં બેસું છું અને જ્યાં સુવાડે છે ત્યાં સૂઈ જાઉં છું અને જે ખવડાવે છે તે ખાઉં છું. છોકરાઓના છોકરાઓને રમાડીને દિવસ ગાળું છું. પુત્રોના કોઈ કામને આડે હું આવતો નથી. પુત્રો કંઈક ભૂલ કરે તો હું મૌન બેસી રહું છું. હા, જો તેઓ મારી પાસે સલાહ લેવા આવે તો જરૂર સલાહ આપું છું. સલાહ આપતા હું મારી જિંદગીના અનુભવો કહી અને સંભળાવું છું અને પોતાના જીવનમાં કશુંક ધડો લઈ શકે એવો પ્રયત્ન કરું છું. મારી સલાહનો અમલ થાય છે કે નહીં એ હું કદી નથી જોતો. તેઓ મારા કહ્યા મુજબ જીવન ગુજારે છે એવી મને અપેક્ષા પણ નથી. તેઓ કશું ભૂલ કરે તો હું એમને કશું કહેતો પણ નથી. હા, તેઓ એવી ભૂલ ફરી ન કરે તે માટે શું કરવું એવી સલાહ હું એમને જરૂર આપું છું. આ બધાથી કોઈને અપ્રિય બનતો નથી, બધાનો પ્રિય છું. મારી વૃદ્ધાવસ્થા સુખેથી પસાર થાય છે. સોક્રેટિસને એ દિવસે સુખી વૃદ્ધાવસ્થાનું રહસ્ય જાણવા મળ્યું. આગળ ફરી નાની વાત સાથે આવું છું. ક્યાંય જતા નહીં, મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ગોપાલકૃષ્ણ ગોખલે દેશ સેવાના કાર્યોમાં એટલા વ્યસ્ત રહેતા કે એમના ઘરના કાર્યોને એમનો અવકાશ જ ન રહેતો. દેશની સેવા ખાતર તેઓ ઘરમાં વધુ સમય આપી જ ન શકતા. એક દિવસ તેઓ કાર્યાલયમાં બેઠા હતા. મુલાકાતીઓની લાંબી કતાર જામી ત્યાં એક મુલાકાતી અંદર આવ્યા અને તેઓએ મુલાકાતોની શરૂઆત કરી. જોકે આવું રોજ બનતું. આ દિવસે મુલાકાતીઓની કતારમાં તેમની પુત્રી પણ હતી, જે તેમને કોઈ કામ અંગે મળવા આવી હતી. એમણે આ લાંબી કતારમાં રાહ જોવી પડી રહી હતી. એક બે કલાક થયા પછી પુત્રી પિતાને મળી શકી નહીં. તેણે એ મુલાકાતીઓની સંખ્યા જોઈને ગણતરી કરવાથી લાગ્યું કે 4-5 કલાકે પણ વારો આવે એમ નથી. આથી નિરાશ થઈને પુત્રી પિતાને મળ્યા વિના ઘરે પાછી જતી રહી. સાંજે ગોખલેજી ઘરે આવ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી. પુત્રીની ખિન્નતાનો તેમને અંદાજ આવ્યો. એ આખી રાત તેઓ એક મટકું પણ ન મારી શક્યા. પોતાની પુત્રીના હૃદયને કેવો આઘાત લાગ્યો હશે એ વિચારમાં તેમણે આખી રાત પસાર કરી. પુત્રીની ખિન્નતા દૂર થાય તેવો ઉદ્દેશ્યથી બીજા દિવસે પુત્રીને સુંદર સાડી ભેટમાં આપી. પુત્રીએ પણ આના બદલામાં મરાઠી પાઘડી એમને આપી. પુત્રીના પ્રેમના પ્રતીક જેવી આ રંગીન પાઘડી તેમણે પહેરવા માંડી. પછી આ પાઘડી તેના નિત્ય પોશાકનું અવિભાજ્ય અંગ બની.

અને પાઘડી તેમણે જીવનભર પહેરી. માત્ર ભારતમાં જ હોય તો આ પાઘડી પહેરવું એવું એ માનતા ન હતા. જ્યારે તેઓ ભારતના એક મહાન નેતા તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા ત્યારે કોઈએ એમને પાઘડી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, પિતા પ્રત્યેના પુત્રીનું આ પ્રેમનું પ્રતીક છે, એને હું કેવી રીતે છોડી શકું? કેવો પિતા પુત્રી પ્રેમ! આપણે આપણા પરિવારના દરેક સભ્યોને પ્રેમ કરીએ અને એમને નાની મોટી ભેટ આપવાનું કદી ન ભૂલીએ. આ વાર્તાઓ પણ બહુ મસ્ત હતી, નાની હતી પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી હતી. આવતા એપિસોડમાં ફરી આવી વાતો સાથે મળીશ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મળતી વખતે બાપે બે દીકરાઓને ભલામણ કરી, રહો ત્યાં સુધી પ્રેમથી સાથે રહેજો, ને છૂટા પડવું હોય તો પણ શાંતિથી છૂટા પડજો, જરૂર પડે તો મારા મિત્ર રામજીભાઈની સલાહ લેજો. આપણે વાત કરી રહ્યા છીએ નાની નાની વાતોની, કે જે જાણવી, સમજવી અને સાંભળવી એ ખૂબ જ જરૂરી છે. આટલું કહીને બાપા સ્વર્ગે સીતાવ્યા. બંને ભાઈઓએ પ્રેમપૂર્વક લાંબો સમય સાથે રહી નહીં શક્યા અને શાંતિથી છૂટા પણ ન પડી શક્યા. 5000ની એક વિનંતી માટે મહાભારત થયું. અંતે રામજી કાકાને લવાદીમાં આવવું પડ્યું. કાકાએ રંગ પારખી લીધો. વિનંતી ખાતર વેર ઊભું થતું જોઈ અને કાકા ખૂબ દુઃખી થયા. તેમણે બંને ભાઈઓને કહ્યું, વિનંતીનો ફેસલો પછી કરીશું, બાકી બધું પતાવી દો. બંને ભાઈઓએ અલગ અલગ મળીને કાકાને શું સમજાવ્યું, તેથી પેલી વિનંતીની વાત તો ઉછળી જ નહીં. 5 વર્ષ પછી નવા વર્ષના દિવસે નાનો ભાઈ પેલી વિનંતી આંગળીએ ચડાવી મોટા ભાઈને પગે લાગવા ગયો. મોટા ભાઈ પોતાના હાથમાં એવી જ વિનંતી જગારા મારતી જોઈ. પૂછતા ખબર પડી કે 5 વર્ષ સુધી પહેરવી નહીં એવી શરતે રામજી કાકાએ ખાનગીમાં બંનેને વિનંતી આપી હતી. નક્કી કાકા બે નકલી વિનંતી પકડાવીને અસલી વિનંતી ઓહિયા કરી ગયા હશે એમ બંને વિચારી લીધું અને સીધા સોની પાસે ઉપડ્યા. વિનંતીની પરખ કરાવવા ગયા. ત્યાં સોનીએ કહ્યું, બંને વિનંતી મારી ઘડેલી જ છે, એક તમારા બાપાએ ઘડાવેલી અને બીજી રામજીભાઈએ 5 વર્ષ પહેલા કરાવેલી છે, બંને અસલી છે. કહો તો 6000 ગણી દઉં. બંને ભાઈઓને આખી વાત સમજાઈ ગઈ. આપણો કજિયો ટાળવા કાકાએ પોતાના પૈસે વિનંતી બનાવડાવી, બંને એક એક ને આપી અને ખુશ કર્યા. કેવી લાગણીઓનો આ આત્મભોગ. બંને જઈને કાકાના પગે પડ્યા અને કાકા કહે, ભાઈઓ મેં એટલું બધું શું કર્યું છે? તારા બાપે મારા પર ભરોસો મૂકેલો કે તમે કજિયા કરીને ગામને હસાવો અને ખુવાર થાવ એ મારાથી કેમ જોવાય, એટલે મારે ખોટું બોલવું પડ્યું. મેં તો મારી ફરજ નિભાવી છે, બીજું કંઈ નથી. એ દિવસે બંને ભાઈઓ જ નહીં પરંતુ આખા ગામે જાણ્યું કે મિત્ર ધર્મ કોને કહેવાય. આના પછીની વાત આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

એક યુવાન એક સંન્યાસી પાસે આવ્યો અને બોલવા લાગ્યો, આપ મને કહો કે જીવન એ શું છે? સંન્યાસી બોલ્યા, ચાલ તને આ વાત સમજાવવા હું એક દ્રષ્ટાંત આપું, તેના પરથી તને જીવન શું છે, તેનું મર્મ શું છે તે સમજાઈ જશે. એટલે તેમણે દ્રષ્ટાંત આપતા કહ્યું, એક દિવસ એક પ્રવાસી જંગલમાંથી પસાર થતો હતો. અચાનક એક જંગલી હાથી તેના ઉપર ત્રાટક્યો. પ્રવાસી અચાનક પોતાની ઉપર થયેલા આ હુમલાથી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. આમાંથી કઈ રીતે બચવું તેનો એને ઉપાય વિચારવા લાગ્યો, પણ કોઈ ઉપાય જડ્યો નહીં એટલે તે કૂવામાં કૂદી પડ્યો. કૂવામાં એક ઝાડ હતું. પ્રવાસીએ ઝાડની ડાળી પકડી લીધી, પણ ડાળ પકડ્યા પછી તેણે કૂવામાં નજર કરી. કૂવામાં એક વિકરાળ મગર એ જડબું ફાડીને બેઠેલો હતો. પ્રવાસી જોઈને કંપી ગયો. વળી એને ઝાડ તરફ જોયું તો ઝાડ પર રહેલા એક મધપૂડામાંથી મધના ટીપા નીચે ઝરી રહ્યા હતા. મધનો શ્વાસ લેવાની લાલસામાં સમક્ષના ભયને ભૂલી ગયો અને તેણે મધના ટીપા લેવા પોતાનું મુખ લંબાવ્યું અને મધનો સ્વાદ લેવા લાગ્યો. પણ આ શું? એને આશ્ચર્યકારક દ્રશ્ય જોયું. જે ડાળ પકડીને તે લટકી રહ્યો છે તે ડાળનો એક ધોળો અને એક કાળો એમ બે ઉંદર કાપી રહ્યા હતા. દ્રષ્ટાંત પૂરું થયું એટલે સંન્યાસીએ જિજ્ઞાસુ યુવકને પૂછ્યું, બોલ હવે જીવન એટલે શું, તને સમજાયું? યુવાને ના પાડી એટલે સંન્યાસી બોલ્યા, જો ભાઈ, હાથી એ કાળ છે, મગર એ મૃત્યુ છે, મધ એ જીવન રસ છે, ધોળો ઉંદર એ દિવસ છે અને કાળો ઉંદર એ રાત્રિ છે. આ બધાનું સંમેલિત નામ એટલે જીવન. યુવાનને હવે જીવન એટલે શું બરાબર સમજાઈ ગયું. આપ પણ જીવનનો મર્મ બરાબર સમજી ગયા હશો. મળું છું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિશ્વ વિજેતા બનવા નીકળેલો સિકંદર તક્ષશિલાને જીત્યા પછી એટલો થાકી ગયો હતો કે વિશ્રામ માટે થોડા દિવસ ત્યાં જ રહી ગયો. સિકંદર ભારત પર પોતાની હકુમત ચલાવવા માંગતો હતો, એટલે તેને થયું કે અહીંના લોકોની રીત ભાત અને રહેણી કહેણી વિશે મારે જાણવું જોઈએ. એમ વિચારી એક દિવસ ભારતનું જીવન દર્શન અને ઝાંખી જોવા માટે ચૂપચાપ એક ગામ તરફ ચાલ્યો. તે છુપાવેશમાં એકલો જ એ ગામમાં પહોંચ્યો. એ ગામના ચોરે એક સભા ચાલતી હતી. ઘણા ગ્રામીણ ખેડૂતો ત્યાં ભેગા થયા હતા. એક વ્યક્તિ ઊભા ઊભા બોલી, હું ગ્રામ પંચાયતના પંચ અને મુખી સામે સોગંદપૂર્વક કહું છું કે આ સોનાનો ચરુ મારો નથી, મારો એના પર કોઈ અધિકાર નથી. મેં તો મારું ખેતર શામળભાઈને વેચી દીધું છે અને તેનું ઉચિત મૂલ્ય મેં લઈ લીધું છે. આથી આ ચરુ એ શામળભાઈનો જ છે. સિકંદર આ રોચક પ્રસંગની સંપૂર્ણ જાણકારી મેળવવા ઉદ્દેશ્યથી કુતૂહલવશ સભામાં ચૂપચાપ બેસી ગયો. એ જાણવા માંગતો હતો કે ભારતીયમાં ન્યાય એ કેવી રીતે કરવામાં આવે છે. એટલી વારમાં બીજી વ્યક્તિ ઊભી થઈ એટલે મુખીએ તેને પૂછ્યું કે શામળભાઈ તમે શું કહેવા માંગો છો? તે વિનયપૂર્વક બોલ્યો, પંચાયતના પંચ પરમેશ્વર મારી વાત ધ્યાનથી સાંભળો અને ફેસલો કરવાની કૃપા કરો. મેં આ ખેતર લક્ષ્મણભાઈ પાસેથી ખરીદ્યું હતું. હળ જોડીને જ્યારે ખેતર ખેડવા ગયો ત્યાં હળ સાથે આ સુવર્ણ મુદ્રા ભરેલો ચરુ મળ્યો. મેં તો મારી જમીન ખરીદી હતી, સુવર્ણ મુદ્રાઓ નહીં, એટલા માટે એ મારી નથી તેમની જ છે. હું એ પાપ મારા કે બોજ માથા ઉપર નહીં આવવા દઉં. જમીનની અંદર દટાયેલી વસ્તુ ઉપર મારો કોઈ અધિકાર નથી. આ સાંભળીને સિકંદરને ખૂબ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે જોતો ખરો આ પંચાયત શું ફેસલો કરે છે. તે જોતો હતો કે બંને ખેડૂતો પોતાના કથનમાંથી જરા પણ વિચલિત નતા થતા. પંચે પણ પરસ્પર વિચાર કરી અંતમાં ફેસલો આપ્યો કે જ્યારે બંને પક્ષ આ સોનાનો ચરુ અને તેમાંની મુદ્રાઓ લેવા તૈયાર

નથી તો આ સંપત્તિ ગામની છે. આથી તેના દ્વારા એક ગુરુકુળ અને અનાથાલય બનાવવામાં આવે. જ્યાં સુધી તે બની ન જાય, તેની કાર્યકારી સમિતિ ન બને, ત્યાં સુધી તેની સંપૂર્ણ વ્યવસ્થા લક્ષ્મણભાઈ અને શામળભાઈ જોશે. આ ફેસલાથી સિકંદરે વિચાર્યું કે જે દેશના લોકો ધન પ્રત્યે બિલકુલ મોહ નથી, જેની પંચાયત લોકસેવાને જ ન્યાય માને છે અને એવા નાગરિકોની નીતિમત્તા

લૂંટફાટ ન કરવાનું મનોમન નક્કી કર્યું. ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાયો. વધુ વાતો કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: तो श्रोताओं, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है।
1: तो अब अपने मित्र अजीत
0: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छू बाळ सभा मां।
4: कागड़ो काड़ो केम छे? ઘણા વર્ષો પહેલા પક્ષીઓ માત્ર સફેદ રંગના જ હતા। એનાથી કોઈને ખબર પડતી નહીં કે કયું પક્ષી કયા પ્રકારનું છે। અને તમે જ વિચારો, સફેદ પક્ષી લીલા ઝાડ પરથી તરત દેખાઈ જતું, એટલે શિકારીઓ માટે બહુ જ હેલું હતું કોઈ પણ પ્રાણી અને પક્ષીઓનો શિકાર કરવો। આ વિચારીને બધા જ પક્ષીઓ ડરવા લાગ્યા હતા। ચકલી, પોપટ, ઘુવડ, મોર, ગરુડ બધા જ એ જગ્યાએ ભેગા થયા અને તેમણે ભગવાનને આ સમસ્યા કહી। ભગવાનને બધી જ વાત સાંભળી અને એ બધાની પ્રોબ્લેમને સમજ્યા અને કહ્યું,
5: પ્રિય પક્ષીઓ, હવે હું રંગો બનાવીશ, તમે બધા 8 દિવસ પછી મને મળો, હું તમને જુદા જુદા રંગો આપીશ।
4: બધા જ પક્ષીઓ એ દિવસની રાહ જોવા લાગ્યા અને એ દિવસ જલ્દી જ આવી ગયો। બધા જ પક્ષીઓને એકબીજાને બોલાવી લીધા, બધા ભગવાન પાસે પહોંચી ગયા। સૌથી પહેલા પોપટે કહ્યું,
6: ડિયર ગોડ, હું લીલા ઝાડ પર રહું છું, તો તમે મને લીલો રંગ આપો, આથી હું શિકારીને દેખાઈશ નહીં, અને મને લાલ મરચું બહુ ગમે છે, તો તમે મારી ચાંચ લાલ બનાવો,
4: ભગવાને કહ્યું।
5: ઓકે,
4: અને પોપટને એનો મન ગમતો રંગ મળ્યો। પછી ચકલીનો વારો આવ્યો,
7: મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચણું છું અને મારો માળો પણ સુકાયેલા ઘાસના તણકલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો,
4: ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી। પછી ગીધનો વારો આવ્યો, તેણે કહ્યું,
5: ભગવંત, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું, એટલે મને એ પ્રકારનો રંગ આપો,
4: એટલે ભગવાને તેને કથ્થઈ રંગ આપ્યો। પછી સુંદર મોરનો વારો આવ્યો, એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા, એ નક્કી ન કરી શક્યું, એણે કહ્યું,
6: ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો।
4: ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી, લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો અને પીછા પર પીળા રંગના ટપકા। થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા। બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું,
6: એ તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે।
4: કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા, હવે શું? તેમણે આજીજી કરી,
8: કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો।
4: ભગવાન મનમાં હસ્યા, એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે, પણ તેઓ ચૂપ રહ્યા। એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો। બંને

0: એકબીજા સામે જોયું, બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કઈ થઈ શકે નહીં, અને તેઓ ત્યાંથી ઉડી ગયા. તેમણે બતક અને હંસને જોયા, એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો ગુસ્સામાં બોલ્યો,
1: કાળા છે તો શું થયું, બ્લેક સુંદર રંગ છે, અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી. ટોક ટોક ટોક ટોક.
0: જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

0: માતાનું નામ છે મૂરખ ગધેડા અને સમજુ બકરીઓ. એક ઝરણું હતું, તેના પર લાકડાનો એક સાંકડો પુલ હતો. એકવાર એક કાળો ગધેડો તે પુલ ઉપર થઈને પસાર થતો હતો. એ જ વખતે સામેથી બીજો સફેદ રંગનો ગધેડો આવતો હતો. પુલ ખૂબ જ સાંકડો હોય, બંને ગધેડા એક સાથે પસાર થઈ શકે એમ નહોતું. કાળા ગધેડાએ બરાડ પાડીને કીધું,
1: અરે ઓ, મારા રસ્તા વચ્ચેથી હટ.
0: સફેદ ગધેડાએ પણ સામે એવી જ બરાડ પાડીને કહ્યું,
1: અરે ઓ મૂરખના સરદાર, કાળિયા પાછો હટ, નહીં તો તને આ ઝરણામાં ફેંકી દઈશ.
0: આમ તે બંને ગધેડા માતા ભીડાવી પુલ પર લડવા લાગ્યા. બે માંથી કોઈ પાછો હટતો નતો. પછી બંને એકબીજાને ધમકાવા લાગ્યા અને પુલ પર લડવા લાગ્યા. એથી બંને નીચે ઝરણામાં પડી ગયા. ઝરણાના ઝડપી વહેણમાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. થોડા સમય પછી બે બકરીઓ એ જ પુલ પર સામે આવી. તે બંને ડાઈ અને શાંત સ્વભાવની હતી. થોડી વાર તેમને શું કરવું તે સમજાયું નહીં. પછી તેમાંની એક બકરી નીચે બેસી ગઈ અને સામેની બીજી બકરી તેના શરીર ઉપર થઈને ચાલી ગઈ. પછી બેઠેલી બકરી ઊભી થઈ ને પોતાના રસ્તે પડી. આમ બંને બકરીઓ સલામત રીતે પુલ પાર કરી ગઈ. આ વાર્તાથી આપણને એ સમજમાં આવે છે કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય.

0: વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
1: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. ખડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
0: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ, ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
2: અરે નહીં,
0: લાલચે
2: તો મારો જીવ જ લઈ લીધો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો.

રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર. ગાનો કી ઇસ મહેફિલ મે મેં આપકા તહે દિલ સે સ્વાગત કરતી હું. આજ હમ જો ભી ગાની સુનેંગે વો કુમાર શાનુજી ને ગાયે હુએ હૈ. આપકો તો પતા હી હૈ કી કુમાર શાનુજી હિન્દી સિનેમા કે એક જાને માને ગાયક હૈ. ઉનકા જન્મ કોલકાતા મે હુઆ થા. ઉનકા નામ દરસલ કુમાર શાનુજી નહીં હૈ, બલ્કિ ઉનકા અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હૈ. उनके पिताजी भी स्वयं एक अच्छे गायक और संगीतकार थे. उन्होंने ही कुमार शानू जी को गायकी और तबला वादन सिखाया था. आपको पता है कि उनको फिल्म फेयर पुरस्कार मिला है इस गाने की वजह से, और वो गाना है सोचेंगे तुम्हें प्यार. ये गाना दीवाना फिल्म से है जिसका संगीत निर्देशक नदीम श्रवण ने किया है. तो अगर इस गाने की बात ही हो रही है तो चलो इस गाने को सुन भी लेते हैं, सोचेंगे तुम्हें प्यार.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

वरी डोंट वरी, ચાંદ આથમશે તો પણ આ ગીતોની મહેફિલ આમ જ ચાલ્યા કરશે. એ નથી આથમવાની તો તમારા ચાંદને કહો જોડાયેલા રહે રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આંખો હોવા છતાં હજારો લાખો માણસો ક્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોતા જ નથી, આકાશ ઉપર ક્યારે નજર કરતા જ નથી, અજવાળી રાત્રે ચાંદની જોતા નથી, ગામની બહાર જઈને વાડી ખેતરની હરિયાળી, વિશાળ વગડો, ટેકરીઓ કે નદીઓ જોતા નથી. રૂપિયા કમાવા ઉપરાંત આંખનો ઉપયોગ ક્યારે ફિલ્મ કે ટેલિવિઝન જોવામાં કે છાપાઓ વાંચવામાં કરે છે. નાક, કાન, જીભ જેવી બીજી ઇન્દ્રિયો બાબતમાં પણ એવું જ હોય છે. નિરાંતે ખાધું હોય અને સ્વાદનો પૂરો અનુભવ કર્યો હોય એવા પ્રસંગો બહુ ઓછા હોય છે નહીં? તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. જ્ઞાનેન્દ્રિયો આનંદના દરવાજા છે, એને જાગ્રત કરીને જીવનારનું જીવન પલટાઈ જાય છે. તમને તો ખબર છે ને કે હેલેન કેલર અંધ હતા, છતાં ન્યૂયોર્કના લત્તાઓમાંથી પસાર થતી વખતે માત્ર ગંધ ઉપરથી એને પારખી લેતા હતા. અને આપણે, આપણી પાસે બધી જ શક્તિઓ છે, બધી જ જ્ઞાનેન્દ્રિયો છે, છતાં પણ કોઈ ફૂલની સુગંધ માણી છે ખરી? જિંદગીના આનંદ માણવા માટે જો બીજું સૂચન હોય ને તો એ છે ચીલામાંથી બહાર નીકળીને જીવવું. આધુનિક માણસ મોટે ભાગે એવું જીવન અમુક ઘરેડમાં જ જીવીને પૂરું કરી નાખે છે. બીજા લોકોને શું ગમશે, શું નહીં ગમે એનો વિચાર કર્યા કરશે અને પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. જે લોકો ચીલા ચાલુ જિંદગીમાંથી બહાર નીકળી શકે છે એ લોકો જ જિંદગીનો ખરો આનંદ માણી શકે છે. નાની મોટી ઈચ્છાઓને ચીલામાં ફસાઈ રહેવાથી ક્યારે પૂરી કરી શકાતી નથી, એમાંથી બહાર નીકળીને જીવવાનો આનંદ અનેરો હોય છે. હજુ પણ ઘણું બાકી છે, તમે ક્યાંય જતા નહીં. આરજે અંજલિની અલગારી વાતોમાં જલ્દીથી મળીશું એક નાનકડા બ્રેક પછી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM.

જે હોય એનો ઉપયોગ અને ઉપભોગ કરવો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પર આરજે અંજલિની અલગારી વાતો. આપણી પાસે જે ન હોય એની પ્રાપ્તિ માટે દોડાદોડી કરીને જિંદગી ખર્ચી નાખવાને બદલે જે હોય એનો પૂરો ઉપયોગ કરવાથી આપણને ખાતરી થાય છે કે આપણી નાનકડી જિંદગીમાં એ ખૂટે એવું નથી હોતું. જે હોય છે એનો ઉપભોગ કરવાનું એ ટાળતું રહે છે, પછી નિરાંતે એનો ઉપભોગ કરીશ એવી ઈચ્છામાં વધુ ને વધુ વસ્તુઓનો સંઘોરો કરવામાં જ એની જિંદગી પૂરી થઈ જાય છે. સારા વસ્ત્રો કબાટમાં, ઘરેણાઓ લોકરમાં, વાસણો રસોડામાં કે સ્ટોરરૂમમાં સંગ્રહાયેલા રહી જાય છે. સારા પ્રસંગની રાહ જોવામાં ચાંદીના વાસણો, કાચની અને સિરામિકની ઉત્તમ વસ્તુઓ, કલાત્મક ફૂલદાનીઓ, નકશીદાર ચીજ વસ્તુઓ વધુ ને વધુ જૂના થતા રહે છે અને એને વસાવનાર અચાનક જ દુનિયામાંથી ચાલ્યા જાય છે અને વસ્તુઓ ધૂળ ખાતી અહીં જ રહી જાય છે. કેવું નહીં, જીવનમાં પણ આવું જ છે. આપણે ઘણી બધી વસ્તુઓને આમ જ સંગ્રહ કરતા રહીએ છીએ, ઘણી બધી વસ્તુઓ ભેગી કરતા રહીએ છીએ, એવો વિચાર કરીને કે ચલો આજ નહીં તો કાલે એનો ઉપયોગ જરૂરથી કરીશું. પણ શું એનો ઉપયોગ કરવા માટે તમને ખબર છે કે તમે કાલે હશો? કોઈને પણ પોતાની જિંદગીનો કેટલો સમય અહીંયા બાકી છે નથી ખબર, છતાં પણ આપણે આવતીકાલનું, ફ્યુચરનું વિચારી વિચારીને અમુક વસ્તુઓનો સંગ્રહ કરતા હોઈએ છીએ. એવું નથી કે બધી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ, કરવો જોઈએ. ફ્યુચર માટે થોડી સિક્યોરિટી કરવી જોઈએ, પણ અમુક વસ્તુઓ તો આપણે ભૂલી જ ગયા હોઈએ છીએ. જીવવાની, માણવાની, કેમ આવું? આગળ જરૂરથી સાંભળીશું. ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર આરજે અંજલિની અલગારી વાતોમાં.

જો જિંદગીનો આનંદ માણવો હોય ને તો ઈચ્છાઓને વિના કારણે કચડાવી નહીં. તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. કોઈ પણ વ્યક્તિ પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકતી નથી, એ તો વાત પરફેક્ટ છે. નહીં કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કભી જમીન તો કભી આસમાન નહીં મિલતા. પરંતુ કેટલીક ઈચ્છાઓ પૂરી થઈ શકે તેમ હોય છતાં આપણે પૂરી કરતા નથી. તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને કોઈક સુંદર વસ્તુને જોઈને એ ખરીદવા માટે તમારું મન લોભાઈ જાય છે. તમે ભાવ પૂછો છો, વેપારી એનો ભાવ કહે છે, તમને વસ્તુ ગમે છે પણ ભાવ વધારે છે. વેપારી થોડી હા ના કરીને થોડો ભાવ ઘટાડે છે પણ તમને એ ભાવ પણ હવે વધારે લાગે છે. તમે થોડો વધારે ભાવ ઘટાડવા કહો છો પણ વેપારી સંમત થતો નથી. તમે વસ્તુ લીધા વિના ચાલ્યા જાઓ છો. પછીના સમયમાં એ ગમી ગયેલી વસ્તુના વિચારો તમને આવ્યા જ કરે છે અને ફરી તમે વેપારીને ત્યાં જાઓ છો પણ અફસોસ, એ વસ્તુ ત્યારે વેચાઈ ગઈ હોય છે. નહીં આવું થાય છે તમારી સાથે? ઓફકોર્સ ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણને કોઈ વસ્તુ ગમી જાય છે અને અમુક વાર તો એવું થાય છે કે જિંદગીમાં અમુક વ્યક્તિઓ ગમી જતા હોય છે, પરંતુ આપણે એમને કંઈ કહી નથી શકતા. આપણા મનની વાતો આપણે મનમાં રાખીએ છીએ, દેટ્સ વાય આ બધું ચાલ્યા કરે છે અને એ વ્યક્તિ પણ આપણાથી દૂર થઈ જાય છે, કેમ કે એ વ્યક્તિને તો ખબર જ નથી કે તમારા મનમાં શું છે. એવી જ રીતે કોઈ વાર આપણને ગમતી વસ્તુઓ પણ ચાલી જાય છે, કેમ કે આપણે ઘણી બધી રગઝગ કરીએ છીએ એના ભાવમાં. ભાવમાં એટલે કે વસ્તુને માણવામાં, એ વસ્તુને પામવામાં. તો આવી જ વાતો આપણે કરતા રહીશું આરજે અંજલિની અલગારી વાતોમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા રૂપિયા માટે તમે મનગમતી ચીજ વસ્તુ ગુમાવ્યાનો અફસોસ તમને થાય છે, આવું ઘણી વાર બનતું હોય છે નહીં? તમે સાંભળી રહ્યા છો આરજે અંજલિની અલગારી વાતો. એટલે મનના આનંદની વાત હોય ત્યારે વસ્તુનો બજાર ભાવ શું હોઈ શકે એની ગણતરી કરવાના બદલે તમને વસ્તુ કેટલો આનંદ આપે એવી છે એનો વિચાર કરજો. તમને વધારે કિંમત આપવાનું, અલબત્ત ખેંચાઈને પણ આપવાનું પોસાતું હોય તો તમારા મનનો આનંદ ખરીદવાનું છોડી ન દેશો. એ વખતે આપણે આપણા ખિસ્સાનો અને આપણા આનંદનો જ વિચાર કરવો જોઈએ, અને એ આપણા ખિસ્સાને પોસાતું હોય તો આનંદને ખંડિત થવા દેવો જોઈએ નહીં. જિંદગીનો આનંદ માણવા માટે જો બીજું એક સૂચન હોય ને તો એ છે કે નાની વસ્તુઓ મોટો આનંદ આપે છે, થાય ને? ઘણી વાર નાની નાની વસ્તુઓ અને નાની નાની ક્રિયાઓ પણ આપણને આનંદ આપતી હોય છે. કેટલીક વાર નાનકડી ચીજ મોટો આનંદ આપે છે. આપણે કેટલીક વાર બેદરકારીને કારણે એવો આનંદ ગુમાવતા હોઈએ છીએ. એકાદ પર્સ જોઈને તમારી પત્ની, પુત્રી, બહેન, ભાભી કે માતા માટે લેવાનું તમને મન થઈ જાય છે, પણ તમે લેતા જ નથી. મિત્ર માટે પેન કે પુત્ર માટે સાદો મોબાઈલ લેવાની ઈચ્છા તમને થઈ જાય છે, પણ તમે એ ખરીદતા નથી. આવી વસ્તુઓ બહુ મોટો આનંદ આપનારી બની જતી હોય છે. કોઈક નાનકડી ડાયરી, નેલ કટર કે નેલ પોલિશની કોઈક મોટી કિંમત ન હોય તો પણ તમે જ્યારે એ વસ્તુ કોઈકને આપો છો ત્યારે તમે એ વ્યક્તિને યાદ કરો છો એવી લાગણી કિંમતી હોય છે. આવા પ્રસંગોએ પૈસા એની પોતાની કિંમત કરતાં અનેક ગણો વધારે આનંદ આપે છે. એવો આનંદ લેવાનું મૂકવું જોઈએ નહીં. જિંદગીમાં એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે બીજાની પ્રશંસા કરવાનું આપણને મન થઈ આવે છે, અને એ પ્રશંસા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સામે વ્યક્તિના અને આપણા મનને એ આનંદથી ભરી દે છે. તૃપ્તિનો એ વખતનો અનુભવ ક્યારે મોટો હોય છે. આવી જ વાતો સાથે આપણે એક નાનકડા બ્રેક પછી ફરીથી મળીશું. તમે ગાય જતા નહીં, સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM આરજે અંજલિની સાથે.

નહીં. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે આપણું મન મારીને અમુક ગમતી વસ્તુઓને જવા દઈએ છીએ. અમુક વાર એવું પણ થાય કે મજબૂરી હોય છે, ખિસ્સાને પરવડતું ન હોય. અમુક વાર એવું પણ થાય છે કે કદાચ આપણે વસ્તુ ખરીદી લેશું તો ફ્યુચરનું વિચારીને આપણે એ વસ્તુ નથી ખરીદતા, કેમ કે આપણને ખબર છે કે ફ્યુચરમાં એ કામ આવશે કે નહીં. એટલે આવા નાના નાના આનંદ મેળવવામાં પણ આપણે ઘણું બધું વિચારતા હોઈએ છીએ કે આ કરીશું તો આની શું ઇફેક્ટ થશે, જો આ કરીશું તો ફ્યુચરમાં આનું શું પરિણામ આવશે. અને આમાંને આમાં આપણે આનંદ લેવાનું અને એ વસ્તુને માણવાનું, એ ખુશીને જાણવાનું ભૂલી જઈએ છીએ. તમારી સાથે પણ આવું થાય છે અને ઘણા લોકો સાથે આવું થતું હશે, મારી સાથે પણ આવું થાય છે. આમ આપણા જીવનમાં રહેલી આનંદની ક્ષણોને નિરર્થક પસાર થઈ જવા દેશું નહીં. પણ ઘણીવાર અમુક પળો આપણને આનંદ આપતી હોય છે, ખબર છે. ક્યારેક આપણે કોઈ જોડે બેસીએ, બે ચાર વાતો કરીએ અને એ વાતોને માણીએ ને તો પણ આનંદ આવી જાય છે. પણ ક્યારે આપણે શું કરીએ છીએ, આપણે મોબાઈલમાં વધારે ધ્યાન આપીએ છીએ, ના કે એ પર્સન જે બોલે છે એમાં. તો આવું ના કરું. જ્યારે જે વસ્તુ આપણે કરતા હોય ને એ કામમાં મગ્ન રહો. કદાચ એ કામથી, એ વસ્તુથી, ક્રિયાથી તમને આનંદ મળી જાય નહીં. અને આમ જ આપણા જીવનમાં રહેલી આનંદની ક્ષણોને નિરર્થક પસાર થઈ જવા દેશો નહીં.

સર્વોત્તમ ઉપયોગ અને ઉપભોગ કરી લેજો. આનંદ એના ઉપભોગથી અને બીજાને આપવાથી હંમેશા વધે છે, એ વાતનું ધ્યાન તમે રાખજો. હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો આરજે અંજલીની અલગારી વાતો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેન, હું છું આરજે અંજલી. ને આજે આપણે સાંભળી ઘણી મસ્ત વાતો આરજે અંજલીની અલગારી વાતોમાં, કે આનંદ આપણે નાની નાની વસ્તુઓમાંથી પણ મેળવી શકીએ છીએ, પણ આપણે આખા જગતનો બોજો ઉપાડીને ફરતા હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે યાર, હું આ કામ નહીં કરું ને તો બીજું કોઈ જ નહીં કરી શકે, અને મારા સિવાય આ જગ્યા પર કોઈ બેસી નહીં શકે. અરે ભાઈ, ખમી જા. આપણે એવા કોઈ મોટા હસ્તીઓ તો છે નહીં. જો આપણે જશું તો એ જગ્યા ઓટોમેટિક ભરાઈ જવાની છે, તો આટલું બધું ટેન્શન, આટલી બધી ચિંતા લઈને ફરવું શું કામ? આપણા મગજનો ભાર વધારવો શું કામ? તો નાની નાની પળોને જીવતા શીખો, નાની નાની વસ્તુઓના આનંદને માણતા શીખો, અને આમ જ દુનિયાનો બોજો ને દુનિયાની ચિંતા લઈને ફરતા રહેશો ને તો ક્યારે આનંદને પામી નહીં શકો, ક્યારે ખુશીથી જીવી જ નહીં શકો. હા, નાની નાની ચિંતા કરવી, પણ વધારે પડતી લાઈક એક વર્ષ પછીનું, બે વર્ષ પછીનું, 10 વર્ષ પછીનું વિચારી વિચારીને તમે આજનું ભૂલશો તો એ નહીં ચાલે. તો આજે આપણે આવી જ વાતો કરી આરજે અંજલીની અલગારી વાતો.

જો તમારી પાસે પણ આવી કોઈ વાતો લખેલી હોય જે તમારે શેર કરવી હોય, તમને એવું લાગતું હોય કે રેડિયો પર આ વાતો શેર થવી જરૂરી છે, તો અમને જરૂરથી મોકલી આપશો અમારા વોટ્સઅપ નંબર 9512996688 9512996688. તમે અમને સંપર્ક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એન્ડ ટ્વિટર પર પણ. હવે તો અમારી એપ્લિકેશન પણ આવી ગઈ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી એન્ડ એપલ યુઝર હોય તો આઈટ્યુન્સમાંથી. તો રાહ કોની જુઓ છો, હમણાં જ ડાઉનલોડ કરો એન્ડ તમારા ફીડબેક પણ અમને આપશો. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું આવી જ કોઈ અલગારી વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, નિસાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે

0: વોટ્સએપ પણ કરી શકો છો 9596688 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર, 90.4 MHz પર હું છું આરજે AR રેડિયો પાલનપુર પર. આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ આપ સૌનો અવાજ સમાન આ જે પ્રયોગ ચાલી રહ્યો છે એમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી આપણી માતૃભાષા, ઉત્તર ગુજરાતની તળપદી ભાષા અને લોકબોલીને કેટલીય સાહિત્યિક રચનાઓને અમે પ્રસ્તુત કરીએ છીએ. આપ સૌ પણ તમારા અવાજમાં આ વાતોને અમને મોકલી આપો, એ પ્રસ્તુતિ માટેની આપને તક પણ મળશે અને સમય અને સંજોગો આધીન આપ પણ આ અમારા રેડિયોના ભાગીદાર એટલે કે એમાં પ્રસ્તુત કરતા તરીકે જોડાઈ શકો છો. પણ આજે મારે એવી જ એક વાત જે આવકાર ગ્રુપ તરફથી ઈશ્વરની ભરપાઈ અને એ પણ પાટણના અનિલ પંડ્યા આપણા એક શ્રોતા મિત્ર છે જેઓએ પોતે લખી છે એવી એક નાનકડી પણ સુંદર મજાની જાત અનુભવની વાર્તા સમી ઘટના મોકલી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. કહે છે ને કે જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા થતા હોય છે કે જે તમારા જીવનને ફરીથી રિચાર્જ કરી દે, નવા જોમ સાથે જ્યાં તમે અટક્યા હો ત્યાંથી ફરીથી દોડવા માટેનો એક વેગ આપે છે. આવી જ વાતો લઈને આવું છું ને આજે પણ આ વાર્તા જેનું નામ છે ઈશ્વરની ભરપાઈ એ આપણે માણવાની છે. પરંતુ સમય મુજબ શરૂઆત થશે હવે એક ગીતથી. ગીત બાદ હું ફરી પાછો આવીશ, તમારી સાથે જોડાયેલો રહીશ અને આ વાતને વહેંચીશ આજના શો પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે AR ને રેડિયો પાલનપુર 90.4 MHz પર ઈશ્વરની ભરપાઈ વાર્તા સાથે.
2: चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.
3: तेरी शिकायत कर दूं

વાત 40 વર્ષ જૂની છે. મારે ખેતીવાડી ખાતાની સંસ્થામાં જોબ હોવાથી ઘણીવાર વાડી વિસ્તારમાં જવાનું થાય. ત્યાં ખેડૂતોએ કૂતરા પાળેલા હોય. મારું દરરોજનું કામ હતું. એ મુજબ એક દિવસ હું વાડી વિસ્તારમાં ફરતો હતો. તમે સાંભળી રહ્યા છો આરજી એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ઈશ્વરની ભરપાઈ, એક સત્ય ઘટના આધારિત વાર્તા. હું વાડી વિસ્તારમાં ફરતો હતો. ચારે બાજુ હરિયાળી હતી, મગફળી વાવેલી, જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હતી. એ જમાનામાં સાયકલ પણ સ્ટેટસ ગણાતી. ટોકરી વાગતા ખેડૂત અમારું સ્વાગત કરતા અને ખેતીવાડીની વાતો થતી પછી જમ્યા વગર ત્યાંથી આવવા ન દેતા. એકવાર સાયકલમાંથી હવા નીકળી જતા હું સાયકલ દોરીને ગામમાં આવવા નીકળ્યો ત્યારે એક કૂતરું મારી પિંડીએ કરડ્યું. મને ચિંતા થવા લાગી અને હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. આ એક સામાન્ય વાત હતી. આજે પણ ઘણી વખતે તમે જંગલ અથવા વાડી વિસ્તારમાં કે વનવનરાજી કે વગડામાં કે કોઈ ગામના ગોદરેથી પસાર થતા હોવ ત્યારે જો તમે બંધ ગાડીના અંદર ન હોવ અને તમે ટુ વ્હીલર પર હોવ તો કૂતરાઓ આવી રીતે પાછળ પડે છે અને જો એમના મોંમાં તમારી પિંડી, પગ કે પેન્ટ આવી જાય તો એમના દાંત ઘૂસી જાય છે. અને એ વખતે પછી એ વિસ્તારમાંથી ઝડપથી દવાખાને જવું એ અઘરું પણ હોય. અહીં લેખકે આ સુંદર વાતને બહુ જ એકદમ બારીકાઈથી રજૂ કરી છે. પણ એમના જીવનમાં આગળ શું થયું એ વાતને હું કહીશ, પરંતુ આ ગીતને પેલે બહાર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે એઆર ને રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

એ કૂતરું મારી પિંડીએ કરડ્યું અને મને ચિંતા થવા લાગી, કારણ કે હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ત્યાં જ એક છકડો નીકળ્યો. એણે મોટા અવાજે બૂમ પાડી, પંડ્યાજી કેમ ચાલતા પંચર પડ્યું? મેં હા પાડી. એને છકડો ઊભો રાખ્યો અને મને એના સાયકલ સાથે છકડામાં ચડાવી પછી અમે તે ગામમાં પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ વાર્તાને. ગામમાં પહોંચ્યા અને મેં સાયકલને પંચર બનાવવા મૂકી અને હું નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો. જોયું તો ત્યાં ફાટેલા કપડાં પહેરીને એક બહેન બહાર ઊભા હતા. મારી નજર તેમના પર ગઈ. એ બહેન રડતા હતા. મેં રડવાનું કારણ પૂછ્યું અને તેમણે રડતા રડતા કહ્યું, મારા છોકરાને કૂતરું કરડ્યું છે પણ ડોક્ટર સોય મૂકવાની ના પાડે છે. મેં કહ્યું, કેમ ના પાડે છે? તો બહેને કહ્યું, સોય મૂકવાના પૈસા નથી મારી પાસે. મેં એમને કહ્યું, ચિંતા ના કરશો. મેં કમ્પાઉન્ડર સાથે વાત કરી. હડકાયા કૂતરાની રસીનો ચાર્જ 100 રૂપિયા હતો એ જમાનામાં, અને આ રકમ પણ કેટલાક લોકો માટે તો મોટી ગણાતી હતી. મેં મારા ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ બહેનને આપી અને ઇન્જેક્શન અપાવી દીધું. હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. સાહજિકતાની વાત છે, તે સમયે પણ જ્યારે આ પ્રકારની રસીની દવા હોય તો એ દવાખાનાઓમાં એક થોડા ઘણા પૈસા આપીને જ લેવી પડતી હતી, કારણ કે એને સાચવવી વગેરે વગેરે. અને દેશની પ્રગતિ ધીમે ધીમે થઈ છે. આજે ઘણું સારું છે કે રસી બહુ જ ઓછી કિંમતમાં આજના સમય મુજબ મળે, પણ એ વખતે 100 રૂપિયા પણ આપવા એ ગરીબ માણસોને એક ધારા એક જ અચાનક સમયે એ અઘરા પડી શકતા. અને બહેનની મદદ લેખકે કરી. પણ આ ઈશ્વરની ભરપાઈ વાર્તાના વળાંકમાં આગળ શું આવે છે એ પણ તો તમારે જાણવું છે ને. એ માટે મારી સાથે જોડાયેલા રહો. આ ગીત પછી એ વાર્તાનું અનુસંધાન આપણે સૌ માણીશું. રેડિયો પાલનપુર 90.4 મેગા

હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. ત્યારે દરવાજા ઉપર એ બહેને મને આશીર્વાદ આપતા હોય એમ જોઈ રહ્યા હતા. એની અમી ભરેલી આંખ મનોમન આભાર વરસાવી રહી હતી. હું ઘરે પહોંચ્યો અને આજે મને એક પરમાર્થનું કામ કર્યાનો આનંદ કંઈક અલગ જ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ, એક સત્ય ઘટના આધારિત વાર્તા. આજે મને પણ ઈશ્વરનું કંઈક કામ કર્યાનો આનંદ હતો અને એ વાતને લગભગ

40 વર્ષ વીતી ગયા, પણ એ બહેનનો આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ આજે પણ તર્યા કરે છે. અને ઉપર બેઠેલો શેઠ આડતિયો, મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉદાર નથી એવું પણ મને લાગે છે. મારી પત્નીને હૃદયના વાલ્વનું દર્દ હતું. ડોક્ટરે પણ કહી દીધેલું કે ઓપરેશન વગર નહીં ચાલે. છતાં 40 વર્ષ જીવન કેમ પસાર થઈ ગયું કંઈ જ ખબર ના પડી. આને ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય ને, કે બીજું કંઈ? 100 રૂપિયાની બદલામાં કેટલું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. કેટલી સુંદર વાત છે. અનિલભાઈ પંડ્યાના જીવનની આ સત્ય ઘટના એમને વાર્તા સ્વરૂપે વહેંચી છે પાટણથી. પણ આ અદ્ભુત વાત પાછળ ઈશ્વરની ભરપાઈ શબ્દનો સાચો અર્થ તમને અને મને બંનેને અનુભવાય છે. આમ રૂવાડા ઊભા થઈ જાય એવો બદલો મળ્યો હોય ને એવો અહેસાસ છે. વાતને આગળ વધારીશ એના અર્ક સાથે. 90.4 મેગાહર્ઝ પર હવે સમય થયો છે એક ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું રેડિયો પાલનપુર પર.

ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય, બીજું કંઈ નહીં. 100 રૂપિયાના બદલામાં કેટલું બધું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બની જતા હોય ત્યારે એમ લાગે છે કે ખરેખર આ સૃષ્ટિનો ચલાવનાર કોઈ તો છે, નહીં તો આ બધું આમને આમ કંઈ હાલે નહીં. આ અદ્ભુત સત્ય ઘટના આધારિત નાનકડી વાત પણ વાર્તા સમી તમારી સાથે મેં વહેંચી છે, એટલે કે આરજે એઆરના અવાજમાં તમે સાંભળી છે રેડિયો પાલનપુર 90.4 MHz પર, અને એ લખીને આપણને મોકલી આપી હતી પાટણના અનિલભાઈ પંડ્યાએ, અને એનું સંકલન કર્યું છે આવકાર ગ્રુપે. ગુજરાતી ભાષાની અંદર લોકબોલીમાં લોક સાહિત્યની સમી આ સત્ય ઘટના આધારિત વાતને વાર્તાના સ્વરૂપમાં આજે મને પણ વહેંચતા આનંદ થયો. ઈશ્વરનો અહેસાસ આમ જ થતો હોય છે, કંઈક કરો છો ને કંઈક મળે છે એવું નહીં, પણ કંઈક અનુભવાય છે એ વધારે મહત્વનું છે. કંઈક બધું આપવું જ, પરમાર્થ કરવો એ પણ જરૂરી નથી. કોઈક વાર એક સ્મિતના બદલામાં જીવનભર હાસ્ય મળી રહે છે ત્યારે પણ માનવું પડે છે કે ઈશ્વર તો છે, અને આ સત્ય શક્તિ એને કોઈ પણ સ્વરૂપમાં તમે કલ્પના કરો, પણ તમારો ઘટનાક્રમ ચાલે તો છે, ચલાવે તો કોઈ છે, અને નથી ચલાવતો કે નથી ચાલતો તો તમારા અસ્તિત્વનું શું છે? આ પ્રશ્નનો જવાબ ક્યારેય નહીં મળે, અને એને શોધવાનો પણ નથી. માત્ર એટલો સ્વીકાર કરવાનો છે કે કોઈક તો છે, અને જે મારો વાલો આ બધું જ હંકારે રાખે છે. અદ્ભુત વાત સાથે આવી જ વાર્તાઓને દર અઠવાડિયે અમે વહેંચીશું 90.4 MHz પર રેડિયો પાલનપુર પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. હું છું આરજે આર, ને સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્રોતા મિત્રો, આ તે સુંદર મજાની ઈશ્વરની ભરપાઈ વાર્તા આવકાર ગ્રુપ તરફથી મળી હતી અને પાટણના એ અનિલભાઈ પંડ્યાએ લખેલી ને એમના જીવનની સત્ય ઘટના હશે એવું આપણે માની લઈએ. પણ મૂળ વાત એ છે કે આવી સુંદર મજાના તમારા જીવનના પ્રસંગોને પણ ભલે ને મને કથાબીજ સ્વરૂપે વહેંચો, આપણે એની વાર્તા બનાવીને લોકો સુધી પહોંચાડવા જરૂરી છે. કેટલીક સુંદર વાતો અને સુંદર પ્રસંગો જો લોકો સુધી વહેંચાશે ને તો જીવનના અર્ક અને મર્મને સમજવામાં અને જીવવામાં તમને અને મને બંનેને આનંદ મળશે. આ માટે માત્ર તમારે એટલું કરવાનું છે કે 95-12-96-88 પર યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે. વોટ્સએપ કોલ પણ નહીં, ટેક્સ્ટ મેસેજીસ અથવા તમારા અવાજમાં કંઈ પણ રેકોર્ડ કરો અને અમને મોકલી આપો. આ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ પર તમે જઈ શકો છો અને અમારા રેડિયો પાલનપુર લખીને આઈડી પર ડીએમ કરીને મેસેજ સંદેશાઓ મોકલી શકો. radiopalanpur@gmail.com પર તમે ઇમેલ પણ કરી શકો અને અમારી સાથે વિશ્વના કોઈપણ ખૂણામાંથી જોડાવા અથવા એ લોકોને અમારી સાથે જોડવા તમે રેડિયો ગાર્ડનની વેબસાઇટ પર ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરી કે પછી એન્ડ્રોઇડ ફોન પર પ્લે સ્ટોરમાંથી અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપને ડાઉનલોડ કરી શકો અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી એપને ડાઉનલોડ કરી ઇન્ટરનેટના માધ્યમથી સતત અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રતિભાવ બહુ જ અગત્યના અને મૂલ્યવાન હોય છે અમારા માટે. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે યાર અને લઈને આવું છું સુંદર મજાની ગુજરાતી ભાષાની કેટલીક સત્ય ઘટના પર આધારિત અથવા તો લોકવાયકા મુજબની દંતકથાઓ સમી કેટલીક સુંદર મજાની વાર્તાઓ. આજની વાર્તાનું નામ છે ફૂઈનું ફૂયારું. ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીના માથે બહુ વસમી વેળા આવી. આયર મરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરા રેડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ બે દિવસ મારા ગભરુડાને ટીપુ ટીપુ રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોશે હોશે મિતિયાળે ગઈ. ઘરના વારણામાં જ ભાઈને ઉભેલો વાળ્યો, પણ ભાઈ તો કળજુગે ઘેરી લીધો હતો. શું થયું હશે હવે આ વાર્તાના આગળના ભાગમાં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ. હું છું આરજે યાર અને તમારા માટે લઈને આવું છું આ સુંદર મજાની વાર્તાઓ. વાર્તાઓ માણીશું ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

ખાંભા ગામની આયરાણી એ પોતાના આયરના ગયા પછી જાય છે પોતાના ભાઈના ઘરે, અને ભાઈ દરવાજે ઉભો હતો, કળજુગે ઘેરી લીધો હતો તેવો તેનો દેખાવ હતો. આ લેણિયાત ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી ચીંડી એ થઈને એણે પલાયન કર્યું. બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ તો પહોંચી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં ગુજરાતી સાહિત્યની, લોક સાહિત્યની, તળપદા ઉત્તર ગુજરાતની પણ કેટલીક લોકવાયકા, સાહિત્યમાં લખાયેલી અને દંતકથા મુજબની વાર્તાઓ. ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું. નેવા ઝાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલિયુના ગામતરે ગયા છે. ધરતી માર્ગ આપે ને તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી કહી, ભાભી કહે રોટલા ખાવા તો રોકાવો. ભાભી હસીને જો સોમલ દીધું હોત ને તોય પી જા. આ સોમલ એટલે ઝેર. એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવા પાણીડા પાડતી ચાલી જાય છે. માથે લીમડાની ઘટા ઝળુંબી રહી છે અને છીંક આવે

એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો જોગડો ભગત બેઠો બેઠો હોક્કો પીએ છે. જોગડો બાઈને નાની હતી ને ત્યારથી ઓળખતો હતો. પછી શું થશે? કારણ કે વાર્તામાં જોગડાની જે વાત કહી ને મેં, એના પરથી લાગે છે કે ખરો મરદ કંઈક તો કરશે. આ વાતનું અનુસંધાન માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: માથે લીમડાની ઘટા જળુંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ, ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈ નાની હતી ને ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરકમાં આવી જઈ અને રસ્તા ઉપર આડો ફર્યો, પૂછ્યું, કા બાપ આમ રોતી કા જા? આ સંવાદો એ જોગડાએ પેલી બાઈને કહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર લોક સાહિત્યની વાર્તાઓ આરજે એઆરના સ્વરમાં. જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી. મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હું તારો ભાઈ છું ને, ઉઠ હાલ મારી સાથે. જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, રોકડ ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા ફૂઈને લઈને ખાંભે મૂક્યા અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. સગા ભાઈએ જ્યાં મોં આડું કર્યું ત્યાં ગામના આ મોં બોલા ભાઈએ જે મદદ કરી ને એ આ વાતનો અર્ક છે. વાતને આગળ વધારીશ, પરંતુ હવે સમય થયો છે ગીતનો. આવો સાંભળીએ આ ગીત, ત્યારબાદ ફરી મળીશું 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.
1: અભી અલવિદા મત કહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે ને તો ગાડું ને બળદ એની ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તો વડાળ હોય, એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય ને એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખ્યું છે કે કહ્યું છે આવું પણ કરવાનું? ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના ભાર વેઢાર્યો તેનું માતમ શું? આ તો જોગડાની જ વાત નહોતી, એની બાયડીની પણ વાત હતી. કેને પણ કેવું કહ્યું કે આપણો દીકરો જો આપણા લોહીમાં છે એવા ગુણધર્મ ધરાવતો હશે તો ગાડું અને બળદ પણ મૂકીને આવશે, નહીં તો પછી શું થાય? ખરેખર એવું થયું હશે કે નહીં? તમારા મનમાં પણ સવાલ જાગ્યો ખરું ને? આ અદ્ભુત વાર્તાને હું આગળ વધારીશ, પરંતુ આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર પર RJAR ને અવનવી વાર્તાઓ સાથે 90.4 મેગાહર્ટ્ઝ પર.

ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના બહાર વેઢા રહ્યો તેનું માતમ શું? આ કહ્યું હતું જોગડાની બાયડીએ. બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. એના આવવાના અવાજને સાંભળીને પૂછ્યું, બેટા ગાડું બળદ એ ક્યાં? ફૂઈને દીધા. કા બાપા? તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફઈને ફુયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો તું સાચો. આ અદ્ભુત વાર્તા હતી ઝવેરચંદ મેઘાણીની. આવું સુંદર ગુજરાતી ભાષાનું સાહિત્ય જે વર્ષો પહેલા લખાયું પણ આજે પણ હકીકતને એટલી જ પ્રોવાઈડ કરે છે, એટલી જ પૂર્તતાથી ને સાર્થકતાથી આપણને પાળવાનું સૂચવે છે. ખરું ને શ્રોતા મિત્રો, કે દાન પુણ્ય એ કરવા માટે સગી બહેન ન જોઈએ અને આપણે પણ ક્યારેય એવું ન કરવું જોઈએ. અને જ્યારે દાન પુણ્ય કરીએ છીએ ત્યારે આપણા લોહીમાં, આપણી વારસાગત પેઢીમાં પણ સારા ગુણો શીખવવાનું પણ ભૂલવું ન જોઈએ ને, એ ઉતરે જ જો આપણું વર્તન પણ એવું હોય. આ વાર્તા આટલું સુંદર મજાનું આવું આપણને અર્ક અને એના મહત્વને વહેંચી જાય છે. તો આવો આવી જ વાર્તાઓને વધાવીશું રેડિયો પાલનપુર અને 90.4 મેગાહર્ટ્ઝ પર. તમારી સાથે હું છું આરજે યાર, અને આવી વાર્તાઓનો આખો ઘડુલો વહાવવા માટે આવીશ. પરંતુ આ ગીત પછી તમારે મારી સાથે કેવી રીતે આ વાર્તાઓને વહેંચવાની છે એ પણ તો કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની ઝવેરચંદ મેઘાણીની વાર્તાને તમારે એટલી જ મૂલવવાની છે કે જેટલી તમારી પોતાના જીવનમાં પણ ક્યાંક વાંચેલી, અનુભવેલી, કોઈકે કહેલી, દાદા દાદી, નાના નાની, મામા મામી, ફોઈ માસીએ, કે પછી તમે ક્યારેક ક્યાંક અખબારના ચોપાનિયામાં પણ વાંચી હોય. તમને લાગે છે કે આ સાહિત્યની ચમત્કૃતિ સર્જે તેવી વાત છે અને માનવતાની, માણસની લાગણીઓ અને વર્તનમાં સુંદર મજાનો ચેન્જ કરી જાય, એક બદલાવ આપી જાય તેવી વાર્તાઓને મને વહેંચો. આ માટે 9512968888 પર વોટ્સએપ કરવાનું છે, કોલ નહીં કરતા, કારણ કે એ વોટ્સએપ નંબર છે. તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ પર પણ તમે ડીએમ કરીને સંદેશાઓ મોકલો. રેડિયો પાલનપુર @gmail.com પર ઇમેલ કરો, કે પછી તમે અમારી સાથે અમારી મોબાઈલ એપ્લિકેશનમાં જોડાઈ જાઓ. એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર, આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જાઓ, રેડિયો પાલનપુર લખી અને ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વમાં અમારી સાથે જોડાઓ અને બીજા લોકોને પણ જોડતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાર્તાઓ સાથે, ગુજરાતી સાહિત્યના સંવર્ધન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે એઆરને.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95

4-99-66-98 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે

એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.